નમસ્કાર શ્રોતા મિત્રો, 356.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે વિક્રમ સંવત 2082, વૈશાખ વદ પાંચમ, 7 મે 2026, ગુરુવારનો દિવસ. અત્યારે સવારના 5:53 અને 51 સેકન્ડ્સ થઈ રહી છે. અમારી આજની આ પ્રથમ સભાનો શરણાઈના સુરો સાથે મંગળ પ્રારંભ કરીએ છીએ.

શ્રોતા મિત્રો, 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. જાણી લઈએ અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો. અર્ચના 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય, ભક્તિ કરવાથી સુખની પ્રાપ્તિ થાય. વક્તા પ્રેમવત્સલ સ્વામી. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. આજના આ ભાગના ગાયક કલાકાર અનુરાધા પોડવાલ. 6:45 સુર સરિતા કાર્યક્રમ. 7 સદાબહાર ગીત. 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 7:55 એક ગીત. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9 માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે

સવારે 9:30 પ્રાયોજિત કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ, 9:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:02 આપ સાંભળશો લોક સંગીત, 10:30 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 10:45 રુજુલ શાહના સ્વરમાં કર્ણપ્રિય સુગમ સંગીત, 11:02 સાંભળશો ફિલ્મ સંગીત, 11:30 કાર્યક્રમ ગીત, 12:02 સુર સંગાત કાર્યક્રમ, જેમાં આપ સાંભળશો પંડિત નકુલ મિશ્રા સાથેનો વાર્તાલાપ, 12:30 સહ્યર કાર્યક્રમ, 1:10 સોનાલી વાડેકરના સ્વરમાં સુગમ સંગીતનો કાર્યક્રમ, 1:30 ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 5:10 ગુલમોહર, 5:45 લોકસંગીતનો કાર્યક્રમ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, જેમાં આપ સાંભળશો વિશ્વ રેડ ક્રોસ દિવસ સાથે ભારતનો આરોગ્ય ક્ષેત્રમાં વિકાસ અને સિદ્ધિ તથા પડકારો, રુદ્ર શેઠનો વાર્તાલાપ, 7:00 ગીત, 7:22 ગામનો ચોરો, રાત્રિના 8:00 સુરમાધુરી કાર્યક્રમ, 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 9:15 આરએનયુ અહેમદાબાદ કી પ્રસ્તુતિ, 9:30 આજ કે ફનકાર, રાત્રિના 10:00 ક્ષેત્રીય લોક એવં સુગમ સંગીતકાર રાષ્ટ્રીય કાર્યક્રમ. તો આ હતા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40.2 સેલ્સિયસ નોંધાયું, જે સરેરાશ કરતાં 1.3 સેલ્સિયસ ઓછું રહ્યું. શહેરનું લઘુત્તમ તાપમાન 28 સેલ્સિયસ નોંધાયું, જે સરેરાશ કરતાં 1.3 સેલ્સિયસ વધુ રહ્યું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51% નોંધાયું. 5:30 તાપમાન 29.2 સેલ્સિયસ નોંધાયું. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આકાશ એકંદરે સ્વચ્છ રહેશે. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા.

અર્ચના કાર્યક્રમમાં આપ દરેક શ્રોતા મિત્રોનું સ્વાગત છે. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ રાજુલ મહેતાના સ્વરમાં ભક્તિ ગીત, રચના છે નીનુ મજુમદારની.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુમન કલ્યાણપુરના સ્વરમાં મીરાબાઈની રચના. શ્રોતા મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે ભક્તિ કરવાથી સુખની પ્રાપ્તિ થાય. વક્તા પ્રેમવત્સલ સ્વામી.
1: ભક્તિ કરવાથી સુખની પ્રાપ્તિ થાય. દુનિયામાં માણસને કદાચ બધું જ મળે, પણ ત્રણની પ્રાપ્તિ દુર્લભ માનવામાં આવે છે. શું ત્રણ દુર્લભ છે? તો શાસ્ત્રકારો કહે છે કે દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રયઃ.

0: મનુષ્યને જન્મ મળવો એ અતિ દુર્લભ છે. મનુષ્યનો જન્મ મળ્યા પછી મોક્ષની ઈચ્છા જાગવી એ દુર્લભ છે, અને મોક્ષની ઈચ્છા જાગ્યા પછી ભગવાનના સાચા સત્પુરુષો મળવા એ અતિ દુર્લભ છે. પરંતુ આપણા અહોભાગ્ય છે કે આપણને આ બધું જ પ્રાપ્ત થયું છે. તો હવે આપણે શું કરવાનું છે? તો ભગવાન ભજી લેવાના છે. તેથી જ કહ્યું છે કે ઘણા પુણ્યના ઉદયથી મળ્યો મનુષ્ય અવતાર, સ્વામી નારાયણ ભજીને પામો ભવનો પાર. તેથી સંતો કહે છે કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો, એટલે કે મોક્ષ થાય તેવું જીવન જીવી લેવું. માનવીની જીવનની લઘુકથા શું છે? તો જન્મ્યા, ખાધું પીધું, મોજ કરી અને મરી ગયા. સંસાર માર્ગની આ લઘુકથા કેટલી સાચી છે! જીવનમાં જોઈએ થોડું અને દોડવાનું જાજુ. સવારે ઉઠવું, ખાવું, કમાવું, ફરવું અને રાત્રે સૂઈ જવું. આમ 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, એવા 70 કે 80 વર્ષ થાય અને આપણું જીવન પૂરું થઈ જાય. આ જીવનની લઘુકથા છે. આવું જીવન તો પશુઓ પણ જીવે છે, મોજ મજા કરે છે. તો આપણા જીવનમાં અને પશુના જીવનમાં શું ફેર? જીવન જીવવાનો કંઈક ધ્યેય તો હોવો જોઈએ ને! તેથી જ કહ્યું છે કે આ જિંદગી તમને મળી, જોઈ લો છે એ કેવડી, આવવું અને પાછું જવું એ બે ક્રિયાપદ જેવડી, હસવું પરાણે રડવું છુપા એ બે ક્રિયાપદ જેવડી, પામી પામીને મૂકી જવું એ જિંદગી પણ, વેંઢારવી કે શણગારવી છે પસંદગી આપની. આપણા મોક્ષ માટે આપણે હવે જાગવું જ પડશે. કુંભકર્ણ 6 મહિને જાગતો હતો, પણ એ સારું છે ને કે 6 મહિને તો એ જાગી જતો હતો. આપણે તો કેટલાય વર્ષ થયા પણ હજુ ભગવાન તરફ જાગ્યા નથી. માટે જાગવાની ખાસ જરૂર છે. આ દુનિયાની અંદર દરેક માણસને આનંદ જોઈએ છે, પરંતુ માણસે માણસે આનંદ શોધવાની રીત નોખી નોખી હોય છે. કોઈને સારી ગાડી મળે તો આનંદ, કોઈને સારો મોબાઈલ મળે તો આનંદ, કોઈને સારું ભોજન મળે તો આનંદ, કોઈને બહાર ફરવા જવાનું મળે તો આનંદ, કોઈકને ક્રિકેટ રમવા મળે તો આનંદ. આમ સૌએ પોતપોતાની રીતે આનંદ માનેલા હોય છે. પરંતુ જેમની દ્રષ્ટિ ભગવાન તરફ ગઈ છે તેમને ભગવાનના દર્શનમાં જ આનંદ આવે છે. માણસ કેટલું જીવ્યો તે મહત્વનું નથી, કેવું જીવ્યો તે મહત્વનું છે. તો આપણે ખરા અર્થમાં માનવ બનીએ અને ભગવાનની ભક્તિ કરીને મનુષ્ય જન્મને સાર્થક બનાવી લઈએ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો ભક્તિ કરવાથી સુખની પ્રાપ્તિ થાય. વક્તા હતા પ્રેમવત્સલ સ્વામી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. 6:35 થઈ રહી છે. પ્રસ્તુત છે શ્રીરામચરિત માનસ ગાન. આજના આ ભાગના ગાયક કલાકાર અનુરાધા પોડવાલ, સંગીત નિયોજક સતીશ ભાટિયા.

શ્રોતા મિત્રો, આ સાથે જ શ્રી રામચરિતમાનસ ગાન અહીં સમાપ્ત થાય છે. આજના આ ભાગના ગાયક કલાકાર હતા અનુરાધા પોડવાલ, સંગીત નિયોજક સતીશ ભાટિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સરિતા. આરંભમાં સાંભળીએ જાગતે રહો ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને સાથીદારોનો સ્વર. સંગીત છે સલીલ ચૌધરીનું અને બોલ શૈલેન્દ્રના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુર સરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.

સદાબહાર ગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ સરગમ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને સરસ્વતી રાનેનો સ્વર. સંગીત છે સી રામચંદ્રનનું અને બોલ પી.એલ. સંતોષીના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સદાબહાર ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. ગભરાટમાં ખરીદી ન કરવા સરકારની અપીલ. વર્ષ 2025ના 9 મહિનામાં 44,41 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ મેળવનારું ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે કમોસમી વરસાદની સંભાવના. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. શ્રીલંકામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ભારતીય ટીમને વિજય અપાવવામાં રાજ્યના 3 દિવ્યાંગ ખેલાડીઓનું મહત્વનું યોગદાન. સમાચાર વિગતવાર. સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં કાર્યરત રિટેલ આઉટલેટ્સ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ દરમિયાન સરકારે લોકોને ગભરાટમાં આવીને ખરીદી ન કરવાની પણ સલાહ આપી છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રાલય પરિષદમાં અધિકારીઓએ જણાવ્યું, ઘરેલું એલપીજી, પીએનજી અને સીએનજી પરિવહન માટે 100% પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. પોલીસ હાઉસિંગ અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલે ગઈકાલે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લીધી. તેમણે જેલમાં કેદીઓની સુધારણા માટે કરાતી કામગીરીની સમીક્ષા કરી તેમજ બંદીવાનોને લઘુ ઉદ્યોગો અંગે અપાતી તાલીમની શ્રી પટેલે પ્રશંસા કરી.

0: में भी जो रहते हैं कैदी, उनकी भी मानव गरिमा की चिंता हो, वो भी कुछ सीखे, मानसिक संतुलन भी बना रहे। सबके लिए जो सरकार प्रयत्नशील है, सीटी में यहाँ छुठारी काम के जरिए हीरा उद्योग, कापर उद्योग और खेतीबाड़ी, सब जो छोटे छोटे लघु उद्योग है उनको ट्रेन भी किया जा रहा है और सभी को यहाँ से बाहर भी जाए तो कुछ न कुछ सीख कर जाए, ऐसा प्रयत्न हो रहा है।
1: ગાંધીનગરના અડાલજમાં મહેસૂલ ચિંતન શિબિરના બીજા દિવસે ગઈકાલે વિવિધ સત્ર યોજાયા. મહેસૂલ ક્ષેત્રના નિષ્ણાંતો અને ઉચ્ચ અધિકારીઓએ 7 વિવિધ જૂથમાં વહેંચાઈને જમીન વહીવટ અને નાગરિક સુવિધાઓ અંગે કાર્યવાહી અંગે પરિસંવાદ અને ગહન વિચાર વિમર્શ કર્યો. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની ઉપસ્થિતિમાં પ્રથમ જૂથ દ્વારા આઈએલએ મારફતે જમીનના ઉપયોગ, સીએલયુમાં ફેરફાર અને મ્યુટેશન એટલે કે કાયમી ફેરફાર જેવી પ્રક્રિયાઓને વધુ શ્રેષ્ઠ બનાવવા પર ભાર અપાયો. આ ઉપરાંત જમીન વહીવટમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને બ્લોકચેનના ઉપયોગ વિષય પર સત્ર યોજાયું. તેમાં આઈઆઈટી ગાંધીનગરના સહાયક પ્રાધ્યાપક સમીર કુલકર્ણીએ વહીવટી અધિકારીઓને જમીન વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી પણ આપી. તેમણે કહ્યું, એઆઈના ઉપયોગથી મહેસૂલી કેસના નિકાલના પેટર્ન ઓળખીને ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સર્વાઇકલ કેન્સરને રોકવા એચપીવી રસીકરણ હાથ ધરાયું છે. કિશોરીઓને એચપીવી રસી અંગે જાગૃત કરવા અને લાભાર્થીઓને નિઃશુલ્ક રસીકરણનો લાભ મળે તે માટે મહાપાલિકાના શહેરી આરોગ્ય કેન્દ્ર તથા હોસ્પિટલમાં અભિયાન ચાલી રહ્યું છે. આ અંગે એક મહિલા તબીબે વધુ માહિતી આપી.
2: આ રસી ગુજરાત ગવર્મેન્ટ તરફથી 15 વર્ષની ઉંમર જે બાળકીની હોય તેને ગવર્મેન્ટ તરફથી મફતમાં દરેક અર્બન હેલ્થ સેન્ટર પર રસી મફતમાં મળે છે. આપણા સમાજમાં અત્યારે એવી ગેરમાન્યતા છે કે રસી લગાવવાથી વૃદ્ધત્વ આવે છે, પરંતુ એવી કોઈ હકીકત સામે આવી નથી. રસી સંપૂર્ણ રીતે સેફ છે.
1: રાજ્યમાં એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીમાં 44,041 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. આ સાથે જ સીધું વિદેશી રોકાણ એફડીઆઈ મેળવવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમાંકે રહ્યું છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં એફડીઆઈમાં 1/2થી વધુ એટલે કે 52% હિસ્સો માત્ર અમદાવાદ જિલ્લાનો છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ગિફ્ટ સિટી અને ધોલેરા એસઆઈઆર જેવી માળખાકીય પરિયોજનાઓના કારણે આગામી વર્ષોમાં આ રોકાણ વધવાની શક્યતા છે. બીજી તરફ સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટર્સ, ફાર્મા અને સંરક્ષણ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં રોકાણકારોએ વિશેષ રસ દાખવ્યો છે. રાજ્યમાં 8,000થી વધુ બસમાં ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરાતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જીએસઆરટીસીની દૈનિક આવકમાં અંદાજે 30% આવક ડિજિટલ માધ્યમથી થઈ રહી છે. અમદાવાદના સ્થાનિક મનીષ ઘાંચીએ તાજેતરમાં બસમાં વડોદરા જતી વખતે ઓનલાઈન પેમેન્ટ કર્યું. જીએસઆરટીસીની આ પહેલ અંગે તેમણે પ્રતિક્રિયા આપી.
3: મેં અત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી, તો આપણે જે બસ કન્ડક્ટર હતા એમણે ક્યુઆર કોડ જનરેટ કર્યો અને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડ્સમાં ટિકિટ બહાર આવી ગઈ. દોંડેજી કે આમાં છૂટા પૈસા આ તે ઝંઝટ નહીં.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ફોલો કરશો. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમી વધવાની આગાહી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 7 દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહી શકે છે. તો આજે રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની પણ સંભાવના છે.
4: अधिकतम तापमान का 40 डिग्री से रिलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा और जो अधिकतम तापमान और उच्च आर्द्रता के कारण जो उत्तर गुजरात जो सौराष्ट्र कच्छ साउथ गुजरात की जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन रहने का संभावना रहेगा. अहमदाबाद में रिकॉर्ड हुआ है 39 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड नीचे है. गांधीनगर में रिकॉर्ड हुआ है 38.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 3 डिग्री सेंटीग्रेड नीचे है.
1: રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલે કમોસમી સામાન્ય વરસાદ નોંધાયો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભવનાથ, લીલછા, ખલવાડ અને મઉ સહિતના ગામોમાં ભારે વરસાદ થતાં મકાઈ, બાજરી અને ઘાસચારા જેવા પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તાપીના ઉકાઈ તેમજ ઉચ્છલ તાલુકાના વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે 7 મે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી કરાશે. ખાસ કરીને બાળકોના ખેલ

0: કુદ દિવસના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પાવર ઓફ 5 અભિયાનને વિશેષ રૂપે રેખાંકિત કરાશે.
1: આજના ડિજિટલ યુગમાં પણ વિવિધ રમતો યુવાનોને સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવનશૈલી તરફ દોરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં નવા પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે. તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલી 21મી નેશનલ જુનિયર અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 2 રજત અને 2 કાંસ્યચંદ્રક રાજ્યના ખેલાડીઓ જીતીને આવ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2025-26માં રાષ્ટ્રીય કક્ષાએ 11 સુવર્ણ, 12 રજત અને 22 કાંસ્ય એમ કુલ 45 તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ 11 ખેલાડીએ સફળતાપૂર્વક ભાગ લઈ 5 ચંદ્રક પોતાના નામે કરી ગુજરાતનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું. ગયા વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 5 ચંદ્રક સાથે 11 ખેલાડીઓએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રવેશ અડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યના 3 દિવ્યાંગ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં અદભુત પ્રદર્શન કરી ભારતીય ટીમને વિજય અપાવ્યો છે. શ્રીલંકામાં 1-6 મે સુધી યોજાયેલી રેડિયન્ટ દિવ્યાંગ T20 ક્રિકેટ શ્રેણીમાં શ્રીલંકા સામે ટીમના ઉપસુકાની ચિરાગ ગાંધી, રિઝવાન લિબાદા અને મુના પટલવાલાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ઉપસુકાનીએ 13 બોલમાં 16 રન અને 3.3 ઓવરમાં 3 વિકેટ લેવા બદલ તેમને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. આ સાથે જ 3 મેચમાં કુલ 5 વિકેટ લઈ ચિરાગ ગાંધીએ શ્રેષ્ઠ બોલરનો પણ પુરસ્કાર પોતાના નામે કર્યો. સરહદ સુરક્ષા દળ BSF કચ્છની સરહદ પર બિનવારસી હાલતમાં રહેલી એક પાકિસ્તાની હોડી કબજે કરી છે, જે કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદના સંવેદનશીલ ક્રિક અને હરામેનાળા વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હોડીમાંથી માછલીઓ પકડવાના સાધન અને જાળ મળી છે, જો કે કોઈ વિસ્ફોટક સામગ્રી નથી મળી. તેમ છતાં સુરક્ષા સંસ્થાઓ આ મામલે આગળની તપાસ કરી રહી છે. ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ખરીદવામાં આવતા બીજ ઉત્પાદન માટે વર્તમાન MSP પ્લસ 25% ભાવ નક્કી કરવાની કિસાન મોરચાએ માંગ કરી છે. અમરેલી જિલ્લામાં ધોરણ 10નું 79.75% પરિણામ આવ્યું છે. જિલ્લામાંથી 14,853 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 596 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તો 1,622 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ગભરાટમાં ખરીદી ન કરવા સરકારની અપીલ. વર્ષ 2025ના 9 મહિનામાં 44,041 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ મેળવનારું ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે કમોસમી વરસાદની સંભાવના. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. શ્રીલંકામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ભારતીય ટીમને વિજય અપાવવામાં રાજ્યના 3 દિવ્યાંગ ખેલાડીઓનું મહત્વનું યોગદાન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આરંભમાં સાંભળીએ પરેશ ભટ્ટ અને સાથીદારોના સ્વરમાં ગીત. રચના છે જગદીશ જોશીની.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય, તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય, તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ રેખા ત્રિવેદી અને ઉદય મજુમદારના સ્વરમાં ગીત રચના છે રમેશ પારેખની.

0: જીવી ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સાંભળીએ હવે અમી કુટેચાના સ્વરમાં ગીત. સાથે સ્વર છે નિગમ ઉપાધ્યાયનો, રચના ભાસ્કર ભટ્ટની.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા નવી દિલ્હીથી શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદુરને એક વર્ષ પૂર્ણ. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મહારાષ્ટ્રના મુંબઈની મુલાકાત લેશે. તેઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: વિયેતનામ કે અધ્યક્ષ તો લામ કા મુંબઈ કા એક દિવસીય દૌરા નેશનલ સ્ટોક એક્સચેન્જ સે શરૂ હોગા, જિસમે અધ્યક્ષ લામ દ્વારા રિંગ ધ બેલ સેરેમની ભી શામિલ હૈ. ઇસકે બાદ વે મહારાષ્ટ્ર કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સે મુલાકાત કરેંગે. બાદ મે રાષ્ટ્રાધ્યક્ષ તો લામ મુખ્યમંત્રી ફડણવીસ કે સાથ ભારત વિયેતનામ વ્યાપાર મંચ મે ભાગ લેંગે. યાત્રા કે અંતિમ ચરણ મે રાષ્ટ્રાધ્યક્ષ તો લામ લોકભવન મે મહારાષ્ટ્ર કે રાજ્યપાલ સે મુલાકાત કરેંગે. વિયેતનામ કે રાષ્ટ્રાધ્યક્ષ કી ભારત કી વિત્તીય રાજધાની મુંબઈ કી યાત્રા દોનો દેશો કે બીચ બઢતે રણનીતિક ઓર આર્થિક સહયોગ કે પરિપ્રેક્ષ્ય મે મહત્વપૂર્ણ હૈ. સંગીતા ગોડબોલે, આકાશવાણી ન્યૂઝ, મુંબઈ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ તેમના સન્માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કર્યું. તેમણે જણાવ્યું કે ભારત અને વિયેતનામની વિસ્તૃત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી બંને દેશો વચ્ચે સહયોગને નવી ગતિ અને આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. શ્રી મુર્મુએ કહ્યું, ભારત વિયેતનામ સંબંધો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધો પર આધારિત છે. બિહારમાં આજે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. પટનાના ગાંધી મેદાનમાં બપોરે 12:10 યોજાનારા શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ભાજપના 15 અને જનતા દળ જેડીયુના 14 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ જૂથના 2 અને હિન્દુસ્તાની અવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના 1-1 ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ તાત્કાલિક પગલાં અને અન્ય વૈજ્ઞાનિક સંશોધન દ્વારા ઉકેલવા પ્રતિબદ્ધ છે. લખનૌમાં ફળ નિકાસકારો અને અન્ય હિસ્સેદારો સાથે સંવાદ કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
1: અલગ અલગ તરીકે કી સમસ્યાએ ચાહે વો સેલ્ફ હેલ્પ બઢાને કી હો, ચાહે ફ્રેટ કે મામલે મે હો કે કિરાયા જ્યાદા લગતા હૈ, ચાહે ઇન્ફ્રા કા સવાલ હો, પેક હાઉસ હો, કોલ્ડ સ્ટોરેજ હો, રાઇપનિંગ ચેમ્બર હો, ટ્રાન્સપોર્ટેશન કે મામલે હો, કઈ વિષયો પર હમને ચર્ચા કી હૈ ઓર યે ચર્ચા જારી રહેગી. હમારી કોશિશ હૈ કે ઇન સબ સમસ્યાઓ કા જો સામને એક્સપોર્ટર કે હૈ યા કિસાન કે ભી હૈ, કુછ કા સમાધાન તત્કાલ હોગા, કુછ કે લિયે રિસર્ચ કી જરૂરત હૈ. અગર સેલ્ફ લાઇફ બઢાની હૈ તો રિસર્ચ કે લિયે હમને ટીમ બનાઈ હુઈ હૈ, કૈસે બઢેગી સેલ્ફ લાઇફ.
0: શ્રી ચૌહાણ આજે લખનૌના રહેમાન ખેરા સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબ ટ્રોપિકલ હોર્ટિકલ્ચરમાં ફ્રૂટ હોરાઇઝન 2026ના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતેથી 40 વર્ષ કે તેથી વધુ વયના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. આ પહેલ 4 નવા શ્રમ સંહિતા કાયદા દ્વારા રજૂ કરાયેલા પરિવર્તનકારી સુધારાઓ સાથે જોડાયેલી છે, જે અંતર્ગત રસાયણો, ઝેરી પદાર્થો કે ભારે મશીનરી સંભાળવા સહિત જોખમી વ્યવસાયોમાં રોકાયેલા શ્રમિકો માટે તબીબી તપાસ ફરજિયાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ઓપરેશન સિંદૂર હેઠળ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલા કરી 100 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
2: ઓપરેશન સિંદૂર એ ભારતની સૈન્ય અને વ્યૂહાત્મક શક્તિનું પ્રદર્શન હતું. આ બહુપરિમાણીય અભિયાને આતંકવાદીને અસરકારક રીતે નિષ્કર્ષ કર્યા, પાકિસ્તાની આક્રમણને અટકાવ્યું અને આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિને મજબૂતીથી લાગુ કરી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય શસ્ત્રદળોએ આતંકવાદી શિબિરો અને તાલીમ સ્થળોને ઓળખી 9 મુખ્ય આતંકવાદી શિબિરોનો નાશ કર્યો હતો. અંતે પાકિસ્તાને યુદ્ધ વિરામની ફરજ પડી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે અદભુત સંકલિત કાર્યવાહી દર્શાવી હતી. રિધિ ઉંડાળ, પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી, અમદાવાદ.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ દળોના વડા CDS જનરલ અનિલ ચૌહાણ આજે જયપુરમાં સંયુક્ત કમાન્ડરોના પરિષદના બીજા સંસ્કરણમાં ઉપસ્થિત રહેશે. નવા ક્ષેત્રોમાં સૈન્ય ક્ષમતા વિષયવસ્તુ પર આયોજિત આ 2 દિવસીય પરિષદ મહત્વપૂર્ણ છે, જે ઓપરેશન સિંદૂરના 1 વર્ષ પૂર્ણ થવા સાથે સુસંગત છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પરિષદ સાયબર, અવકાશ અને જ્ઞાનાત્મક યુદ્ધના ઉભરતા ક્ષેત્રોમાં પડકારોનું મૂલ્યાંકન કરશે. પશ્ચિમ બંગાળમાં ઉત્તર 24 પરગણાના મધગ્રામમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે દોહરિયા વિસ્તારમાં બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર 4 મોટરસાયકલ સવાર આશરે 8 હુમલાખોરોએ પૂર્વ આયોજિત રીતે હુમલો કર્યો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. DGP સિદ્ધિનાથ ગુપ્તાએ માહિતી આપી કે પોલીસે ઘટનામાં વપરાયેલ વાહન જપ્ત કરી લીધું છે. વિવિધ રાજકીય પક્ષોએ ઘટનાની નિંદા કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે પારામારિબોમાં સુરિનામના વિદેશમંત્રી મેલવિન બાઉઆ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બંને દેશોના પ્રતિનિધિમંડળોએ 9મી સંયુક્ત બેઠક હેઠળ ભારત સુરિનામ સંબંધોની વ્યાપક સમીક્ષા કરી, જેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, ઉર્જા, આરોગ્ય, ક્ષમતા નિર્માણ અને લોકોથી લોકો વચ્ચેના સંપર્કો સહિતના મુદ્દા સામેલ હતા. અમેરિકાની સેનાએ ઓમાનના અખાતમાં ઈરાની ધ્વજવાળા એક તેલ ટેન્ક

0: ટેન્કરને અટકાવ્યું હોવાનો દાવો કર્યો છે. આ ટેન્કરે કથિત રીતે અમેરિકા દ્વારા લાગુ કરાયેલ દરિયાઈ નાકાબંધીનો ભંગ કરીને ઈરાની બંદર તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગઈકાલે રાત્રે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા. 236 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 202 રન જ બનાવી શક્યું. પંજાબની ટીમના કૂપર કોલોની 59 બોલમાં 107 રન બનાવી અણનમ રહ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પેટ કમિન્સ અને શિવમ કુમારે 2-2 વિકેટ ઝડપી. આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના અખબારોએ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધનો અંત આવે તે સમાચારોને હેડલાઇનમાં લીધા છે. સંદેશ લખે છે અમેરિકા ઈરાનના યુદ્ધનો અંત હવે હાથમેતમાં. નવ ગુજરાત સમયની હેડલાઇન છે ઈરાન શરતો ન સ્વીકારે તો બોમ્બ વરસાવીશું ટ્રમ્પ. અને બંગાળમાં 9 મે ભાજપ સરકારનો ભવ્ય શપથગ્રહણ સમારંભ. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે યુદ્ધનો અંત આવે તેવી આશા. 14 મુદ્દાની સમજૂતીની નજીક અમેરિકા અને ઈરાન. સુરતમાં 10-12 હજારમાં ગર્ભપાત કરી આપતા નકલી ડોક્ટરના રેકેટનો પર્દાફાશ. હોસ્પિટલ સીલ. બંગાળમાં રાજકતા. ઠેર ઠેર હિંસા. આગજની 5ના મોત. આ હેડલાઇન છે ગુજરાત સમાચારની.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા નવી દિલ્હીથી શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી. ઓપરેશન સિંદુરને 1 વર્ષ પૂર્ણ. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

356.6 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 9 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે માહિતી અને સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે.

સવારે સવારે. શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આજે છે અલ્લુરી સીતારામ રાજુની પુણ્યતિથિ. આજે છે 7 મે, એટલે કે ભારતીય રાષ્ટ્રગીતના સર્જક અને સંગીત સાહિત્યના સમ્રાટ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતી. તો તેઓ એક કવિ, લેખક, વિચારક, દાર્શનિક, ગીતકાર અને ચિત્રકાર હતા, જેમણે પશ્ચિમી વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રવીન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ, કવિગુરુ અને વિશ્વકવિના નામથી પણ ઓળખવામાં આવતા હતા. તેમણે ભારતીય રાષ્ટ્રગીતની સાથે સાથે બાંગ્લાદેશના રાષ્ટ્રગાનની પણ રચના કરી છે. તેમણે તેમની રચના ગીતાંજલિ માટે સાહિત્યના નોબેલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. રવીન્દ્રનાથ ટાગોરે લગભગ 1000 કવિતાઓ અને 2000થી વધુ ગીતો લખ્યા છે. ચિત્રકળા, સંગીત અને ભાવ નૃત્ય પ્રત્યે તેમના વિશેષ રસને કારણે રવીન્દ્ર સંગીત નામની એક અલગ વિદ્યાથી જ ઉત્પત્તિ થઈ ગઈ. આજે પણ સંગીતપ્રેમીઓમાં આ લોકપ્રિય છે. રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર તેમને સાદર નમન. પ્રસ્તુત છે સવારે સવારે કાર્યક્રમનું સૌપ્રથમ ગીત. સોનુ નિગમ અને નચિકેતા ચક્રવર્તીનો સ્વર છે. સંગીત એ આર રહેમાનનું બોલ છે જાવેદ અખ્તરના. ફિલ્મનું નામ છે બોઝ ધ ફોગોટન હીરો.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય.

0: આય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: સાંભળીએ હવે પરિણીતા ફિલ્મ ગીત સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં. સંગીત છે શાંતનુ મોઇત્રાનું અને બોલ સ્વાનંદ કિરકિરેના.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો કાર્યક્રમ સવારે સવારે. રમતગમતની વાત કરીએ તો રમતગમત એ શારીરિક અને માનસિક વિકાસ માટે ઉત્તમ છે. ભારતમાં પરંપરાગત રમતોનું ખૂબ જ મહત્વ છે. કબડ્ડી, ખોખો, કુસ્તી, ગિલ્લી દંડા, સાપ સીડી અને લંગડી જેવી રમતો ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. રમતગમત સમયનો વ્યય નથી, પણ આપણને શારીરિક ચપળતા, ટીમ વર્ક શીખવે છે. હવે રમતગમતને આધુનિક અને વ્યાવસાયિક ઓપ પણ મળ્યો છે. વધુ વાતો કરશું એ પહેલાં સાંભળીએ ચકદે ફિલ્મનું ગીત. સુખવિંદર સિંઘ અને સલીમ મર્ચન્ટ સાથે મરીન ડિક્રુઝનો સ્વર, સંગીત સલીમ સુલેમાનનું બોલ છે જયદીપ સાહનીના

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, આજે છે 7 મે, એટલે કે વર્લ્ડ એથ્લેટિક્સ ડે. તેનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં ફિટનેસ જાગૃતિ વધારવાનો છે અને તેમને રમત ગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ભારતને પહેલો ઓલિમ્પિક સુવર્ણ પદક અપાવ્યો હતો. પીટી ઉષા, મિલ્ખા સિંહ, હિમા દાસ જેવા રમતવીરોએ પણ ભારતને રમતગમત ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરાવી ભારતને ગૌરવ અપાવ્યું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી અને ઇતિહાસ રચ્યો. તાજેતરમાં જ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને તેમનો પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. સાંભળી હવે ધન ધનાધન ગોલ ફિલ્મનું ગીત દલેર મહેંદીનો સ્વર છે. સંગીત પ્રીતમનું બોલ છે જાવેદ અખ્તરના

વર્લ્ડ એથ્લેટિક્સ ડેની આ વર્ષની થીમ છે પુલ બનાવવા અને અવરોધો તોડવા. 2026ની આ થીમ અમુક ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને રાખવામાં આવી છે. સરહદો અને પેઢીઓના પારના સમુદાયોને જોડવા અને રમતગમતનો ઉપયોગ કરવો, અવરોધો તોડવા અને અલગ ધકેલાઈ ગયેલ જૂથમાં એકલતા ઘટાડવી, બધા માટે તંદુરસ્તીને પ્રોત્સાહન આપવું અને સ્વસ્થ સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવું. આ થીમ ટકાઉ વિકાસ, શાંતિ અને સહયોગ માટે રમતગમતનો ઉપયોગ કરવાના વૈશ્વિક પ્રયાસો સાથે જોડાયેલી છે. સાંભળીએ અંતિમ ગીત દંગલ ફિલ્મનું.

0: सवारे सवारे।
1: આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 9:30 થઈ રહી છે. પ્રસ્તુત છે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.
2: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: આપવા.
1: નમસ્કાર, આદાબ, હું છું તમારો દોસ્ત અનમોલ.
2: અને હું છું રોઝી. આજનો એપિસોડ એ લોકોના નામે છે જેમના હાથમાં હુનર છે પરંતુ બજાર સુધી પહોંચવાનો રસ્તો નથી.
1: આજનો એપિસોડ એ યુવાનોના નામે છે જેઓ નોકરી માટે લાઈનમાં ઉભા છે પણ તેમની પાસે પ્રૂફ નથી.
2: અને આજનો એપિસોડ એ મહિલાઓના નામે છે જેઓ ઘરની અંદર ઘણું બધું સંભાળે છે પરંતુ બહાર પોતાની ઓળખ બનાવવા માંગે છે.
1: આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં દરેક જગ્યાએ એક સવાલ પૂછવામાં આવે છે. સવાલ બહુ નાનો છે પરંતુ તેનો બોજ બહુ મોટો છે. કેવી રીતે? તો આવો સાંભળીએ.
3: તમારી પાસે કોઈ સ્કિલ સર્ટિફિકેટ છે?
4: ના સર, સ્કિલ તો નથી, પરંતુ હું તમને વિશ્વાસ અપાવું છું કે હું બહુ મહેનતથી કામ કરીશ. હું દરેક કામ જલ્દી શીખી જાઉં છું.
3: તમારી દરેક વાત સાચી છે અક્રમ, પરંતુ અમને અમારી કંપની માટે એક સ્કિલ્ડ માણસની જરૂર છે.
4: સર, તમે મને એક તક આપો.
3: ના અક્રમ, તમે મને જણાવ્યું કે તમે ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપી ચૂક્યા છો અને દરેક જગ્યાએ તમને સ્કિલ વિશે પૂછવામાં આવે છે. અફસોસ કે તે છતાં પણ તમે અત્યાર સુધી કોઈ સ્કિલ શીખી નથી. શું આ તમારી કાબિલિયત પર સવાલ નથી? તમારી અવેરનેસ પર સવાલ નથી? જાઓ, પહેલા સ્કિલ શીખીને આવો.
4: ઓકે સર. આજે ફરી ઇન્ટરવ્યુ હતો, ફરી એ જ સ્કિલ છે. હવે તો હું સમજી ગયું છું કે સ્કિલ વગર મને ક્યાંય નોકરી નહીં મળે. આજ પછી કોઈ ઇન્ટરવ્યુ નહીં આપું જ્યાં સુધી કોઈ સ્કિલ શીખી નહીં લઉં. પરંતુ કેવી રીતે, ક્યાંથી? કંઈક તો કરવું જ પડશે. ઘરે જઈશ તો બધા ઉમ્મીદથી એક જ સવાલ પૂછશે, શું થયું, અને મારો ચહેરો બધું જણાવી દેશે.
5: બેટા, શું થયું? ચહેરો કેમ ઉતરેલો છે? શું આજે પણ નોકરી નહીં મળી?
4: અમ્મી, મહેનતથી શું થાય જ્યારે કાગળ નથી હોતા?
6: કાગળ ફક્ત કાગળ નથી હોતા બેટા, આજના સમયમાં એ જ તારો ભરોસો બને છે. મારું માનો તો પહેલા સ્કિલ સર્ટિફિકેટ લો ક્યાંકથી અને પછી જુઓ કેવી રીતે તમારું કામ થાય છે. આજથી જ વાયદો કર પોતાની જાત સાથે કે જ્યાં સુધી સ્કિલ સર્ટિફિકેટ નહીં હોય ત્યાં સુધી તું નોકરી માટે ક્યાંય નહીં જાય.
4: તમે સાચું કહો છો અબ્બુ, હું વાયદો કરું છું કે પહેલા કંઈક શીખીશ, પછી નોકરી તપાસ કરીશ.
1: અક્રમ એકલો નથી, લાખો યુવાનો સામે આ જ પડકાર છે.

0: હુન્નર જોઈએ, પરંતુ હુન્નરને ઓળખ પણ જોઈએ.
1: આજ પડકારનો જવાબ છે પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન, પીએમ વિકાસ.
0: આ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયની યોજના છે, જેનો ઉદ્દેશ અલ્પસંખ્યક સમુદાયના લોકોને કૌશલ્ય, શિક્ષણ, ઉદ્યમિતા અને નેતૃત્વ દ્વારા વધુ સારા રોજગાર અને વધુ સારી આવકનો રસ્તો આપવાનો છે.
1: પીએમ વિકાસ યોજના 6 અધિસૂચિત અલ્પસંખ્યક સમુદાયો, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસીના સામાજિક આર્થિક સશક્તિકરણ પર કેન્દ્રિત છે. આ યોજના 5 જૂની યોજનાઓને એકીકૃત કરે છે. યોજનાઓની શરૂઆત જાન્યુઆરી 2025 થી થઈ છે.
0: પીએમ વિકાસ 4 મોટા સ્તંભો પર આધારિત છે. પહેલો છે ટ્રેડિશનલ સ્કિલિંગ, એટલે કે પારંપરિક કૌશલ્ય. બીજો છે નોન ટ્રેડિશનલ સ્કિલિંગ, એટલે કે બિન પારંપરિક કૌશલ્ય. ત્રીજો છે વિમેન લીડરશીપ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ, એટલે કે મહિલા નેતૃત્વ અને ઉદ્યમિતા. અને ચોથો છે એજ્યુકેશન, યાને શિક્ષણ.
1: પીએમ વિકાસમાં મહિલાઓ માટે નેતૃત્વ અને ઉદ્યમિતાનો ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિલાઓને નિર્ણય ક્ષમતા, સંવાદ કૌશલ્ય, નાણાકીય સમજ અને નાના ઉદ્યમની યોજના બનાવતા શીખવે છે.
0: અહીંથી જ બીજ સખી જેવી અવધારણા સામે આવે છે, જ્યાં મહિલાઓ ન માત્ર પોતે આગળ વધે છે, પરંતુ બીજી મહિલાઓને પણ વ્યવસાયમાં માર્ગદર્શન આપવા સક્ષમ બને છે.
1: જ્યાં મહિલાઓ પોતાના કામને નાનું નથી સમજતી, પોતાના કામની કિંમત નક્કી કરે છે અને ગ્રાહક સાથે આત્મવિશ્વાસથી વાત કરે છે. હવે બદલાવ આવી રહ્યો છે, જ્યાં મહિલાઓ પોતાની સાથે જ વાયદો કરી રહી છે. અમે શીખીશું અને આગળ વધીશું.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: પીએમ વિકાસ નો શિક્ષણ ઘટક આવા યુવાનો માટે NIOS ના માધ્યમથી અભ્યાસ પૂરો કરવાની તક આપે છે, જેથી તેઓ નોકરી અને તાલીમ બંને માટે યોગ્ય બની શકે.
1: હવે ચાલો એક કારીગરની દુનિયામાં. તેના હાથ પેઢીઓથી એ જ કલાકામ કરતા આવ્યા છે, પરંતુ બજાર બદલાઈ ગયું છે. ટ્રેડિશનલ સ્કિલિંગ નો ઉદ્દેશ્ય માત્ર જૂની રીતો શીખવવાનો નથી, તેનો ઉદ્દેશ્ય છે પરંપરાને આધુનિક બજાર સાથે જોડવી, ડિઝાઇન સુધારવી, ગુણવત્તા વધારવી અને વેચાણના નવા રસ્તા ખોલવા. આ વાત જૂના કારીગરોએ પણ સમજવાની જરૂર છે.
3: અબ્બુ, પહેલા આપણી કઢાઈ અને કારીગરીની બહુ માંગ હતી, પરંતુ હવે કામ જ નથી મળી રહ્યું.
4: બેટા, આપણું કામ જૂનું જરૂર છે, પરંતુ તેની કિંમત હંમેશા રહેશે. બસ આપણે નવા જમાનાની સાથે ચાલવું પડશે.
5: સર, મેં સાંભળ્યું છે કે સરકાર કારીગરોને ટ્રેનિંગ અને મદદ આપી રહી છે, કદાચ તેનાથી અમારું કામ ફરીથી આગળ વધી શકે.
4: હા, તમે સાચું સાંભળ્યું છે. સરકારની પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન યોજના હેઠળ પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને તાલીમ, નાણાકીય સહાય અને બજાર સાથે જોડવાની સુવિધા આપવામાં આવી રહી છે.
3: સર, શું આમાં અમારા જેવા યુવાનો પણ તાલીમ લઈ શકે છે?
4: બિલકુલ. આ યોજનાનો ઉદ્દેશ્ય જ એ છે કે યુવા પેઢી પોતાની વિરાસતને અપનાવે અને તેને આધુનિક બજાર સાથે જોડે.
5: સર, મહિલાઓ માટે પણ કઈ સુવિધા છે?
4: હા, આ યોજનામાં મહિલાઓ માટે વિશેષ તાલીમ અને સ્વરોજગારની તકો પણ આપવામાં આવી રહી છે.
3: શબાના, હવે આપણે પણ શીખીશું કે પરંપરાગત કારીગરીને આધુનિક ડિઝાઇન અને ઓનલાઈન બજાર સાથે કેવી રીતે જોડવી.
5: હા, જો આપણે સામાન ઓનલાઈન વેચશું તો આપણે વધારે લોકો સુધી પહોંચી શકશું
3: અને આપણી કલા દુનિયાભરમાં ઓળખાશે.
0: થોડા જ મહિનામાં આરિફ અને શબાનાએ તાલીમ પૂરી કરી. હવે તેમની કલાને નવું બજાર મળી ચૂક્યું હતું. તેમના બનાવેલા સામાનના ઓનલાઈન ઓર્ડર મળવા લાગ્યા હતા.
1: તેમને ફરી એકવાર ગર્વ થયો કે તેમના પૂર્વજોની વિરાસત ફરીથી ચમકી રહી છે.
0: એકવાર અમે તમને ફરી જણાવી દઈએ કે નોન ટ્રેડિશનલ સ્કિલિંગનો અર્થ છે એવા કૌશલ્ય જે આજની કંપનીઓ અને ઉદ્યોગોને જોઈએ છે.
1: આ તાલીમ બજારની માંગ મુજબ હોય છે, જેથી ટ્રેનિંગ પછી નોકરી મળવાની સંભાવના મજબૂત થાય છે. જેમ કે ટ્રેનિંગ પછી અક્રમની નોકરી મળવામાં સરળતા થઈ.
0: પીએમ વિકાસમાં તાલીમ અને શિક્ષણ માટે 100% કેન્દ્રીય ફાઇનાન્સની જોગવાઈ છે. એની સાથે જ ઉદ્યમિતા અને આગળ વધવા માટે ક્રેડિટ લિંકની દિશામાં NMDFC જેવી સંસ્થાઓ દ્વારા મદદનો માર્ગ જોડવામાં આવે છે, જેથી તાલીમ પછી લોકો પોતાનું કામ શરૂ કરવા વિશે વિચારી શકે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: ઘણીવાર સૌથી મોટો સવાલ એ હોય છે કે ટ્રેનિંગ ક્યાં થશે, સુવિધાઓ ક્યાંથી આવશે અને સેન્ટર કેવી રીતે મજબૂત થશે.
1: પીએમ વિકાસ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્તંભ PMJVK સાથે કન્વર્જન્સ માધ્યમે જોડાય છે, જેથી અલ્પસંખ્યક બહુમતી વિસ્તારોમાં જરૂરી માળખું વિકસિત કરી શકાય.
0: પીએમ વિકાસ

0: એ એવા ભારતનું ચિત્ર છે જ્યાં વારસા યાને વિરાસતને સન્માન મળે છે અને આધુનિકતાને અવસર.
1: આ યોજના એવા ભારતની દિશા છે જ્યાં અલ્પસંખ્યક સમુદાયના યુવાનો અને મહિલાઓ માત્ર લાભાર્થી નથી હોતા પરંતુ વિકાસની કહાનીના નાયક બને છે.
0: હુનર જ્યારે તાલીમ મેળવે છે ત્યારે તે રોજગાર બની જાય છે
1: અને જ્યારે રોજગાર આવે છે ત્યારે ઘરમાં આત્મવિશ્વાસ આવે છે. તો દોસ્તો, આ હતો અમારો આજનો એપિસોડ. આવતા એપિસોડમાં એક વધુ વિષય પર વાત કરીશું. જાણીશું કે કેવી રીતે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અલ્પસંખ્યક સમુદાયના વિકાસને લઈને પૂરી પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે.
0: હવે આપની વિદાય લઈએ. નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 9:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. સૌપ્રથમ માણીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં ગીત, રચના છે ઉમાશંકર જોશીની.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત

પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-400. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, માણીએ કાર્યક્રમમાં અંતિમ ગીત કાજલ કેવલ રામાણીનો સ્વર સાથે સ્વર છે અંતિ શાહનો. રચના છે ચંદ્રવદન મહેતાની.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
1: શબ્દોમાં મહેકતી યાદો, આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. બરાબર 10 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદુરને આજે 1 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશ આતંકવાદને હરાવવા અને તેના માળખાને તોડી પાડવાના પોતાના સંકલ્પ પર અડગ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદુરની વર્ષગાંઠ પર ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપી. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. પશ્ચિમ બંગાળમાં નવરચિત ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ આ શનિવારે રવિન્દ્ર જયંતિ નિમિત્તે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ દળોના વડા સીડીએસ જનરલ અનિલ ચૌહાણ આજે રાજસ્થાનના જયપુરમાં સંયુક્ત કમાન્ડરોની પરિષદની બીજી આવૃત્તિમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા નવી દિલ્હીથી શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે પારામારિબોમાં સુરીનામના વિદેશમંત્રી મેલવિન બાઉરા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. વર્ષ 2025ના 9 મહિનામાં 44,041 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ મેળવનારું ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે. તમિલનાડુ, પુડુચેરી, કરાયકલ, કેરળ, માહે અને દક્ષિણાંતરિક કર્ણાટકમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે કમોસમી વરસાદની આગાહી. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 10:02 થઈ રહી છે. પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ લોકવાર્તા સ્વર ગોપાલ બારોટનો.
1: ધીરું ધીરું ધીરું ધીરું ધીરું એક વેલડું હાંડવું આવે છે, માફો છે, અને આગળ બે વળાવ્યા બંધુકબંધ ચાવુસ. એટલે કે એ જમાનામાં આરબ જમાદારો એ વળાવ્યા તરીકે જાતા બે મુસલમાનના દીકરા અને એક રાજપૂત દીકરીનું આણું વળી અને દીકરી જાય છે માફાની અંદર. એના આગળ આ બે ચાવુસ એટલે કે બે આરબ જમાદાર એ વળાવ્યા તરીકે ભેળા છે. સંધ્યા ઢળી ગઈ છે અને બરોબર અંધારું થાય એ પહેલા એને પોગવું છે ધાંગધરે

ઓઢવાણ થી જાન નીકળી છે, આ વેલડું ઓઢવાણ થી નીકળ્યું છે. અરે બે જ વળ આવ્યા છે, અંદર એકલી દીકરી છે, એક હાથનો ઘૂંઘટ તાણેલો છે, રૂપ રૂપના અંબાર જેવી આ દીકરી. એને ભરોસો છે કે મારી અરે આ બે ચોકો ઓળાવ્યા છે એટલે મને કોઈ ચિંતાનો વિષય નથી. બાપ બળભાખડું અંજવાળું થવાની તૈયારી, અડતા અંધારું થવાની તૈયારી, અને બરોબર સીથાના પાદરમાંથી થોડુંક સીથા છેટું રહ્યું હશે અને આ વેરડું ધીરું ધીરું ધીરું ધીરું ધીરું આવ્યું આવે, અને એમાં બે ત્રણ જુવાનડા બુકાની બાંધેલા આ બાજુથી નીકળ્યા અને બે ત્રણ આ બાજુથી નીકળ્યા, અને સમોર ઉભા રહેજો જે હોય એમ કરીને હાકલો કર્યો. ચાવુ છે બંદૂકને જામગરી ચાપી અને કીધું કે એટલે રહેજો, નકા કાકી હેગી નહીં થાય. બંદૂક તાકી બે નાળી તમારા એકેને રહેવા નહીં દે, પણ ખબર હોય કે ભડાકો થાય તો એક જ થાય. એ જમાનામાં કોઈ આ એવી બંદૂકો નહોતી કે એવા કોઈ તમંચા નહોતા કે જેની અંદરથી એક હારે ધાણી ફૂટે તારે જે ગોળીઓ ફૂટે એવી ફૂટે. જામગરી વાળી એ જમાનાની બંદૂકો એક ભડાકો કરી શકે એથી વધારે નહીં, પણ એક હજારા નજીક ન આવતા કોઈ, અને ઓલા બંદૂક બતાવતા જાય આ પાછા હટતા જાય, અને એ હાથાટ જુવાનડાએ ઘેરી લીધું વેરડું અંદર. ભાઈ જેમ ચકલું ફફડે માથે બાજ આવે અને ચકલું ફફડે એમ ફફડે છે, કારણ કે હુંડલો એક ઘરેણા પહેર્યા છે પોતાના પિયુને મળવા માટે થઈ, અને આ આંખોની અંદર જાણે હિંગળું આંજ્યો હોય એવી એની અંદર આંખોની અંદર મદગહેન ભર્યું છે. અને એ દીકરી બે આ છે ઘૂંઘટો ઢાલી અંદર બેઠી થાર થાર થાર થાર થાર થાર થાર ધ્રુજે છે. ગાડા ખેડું એ તો બિચારો ગરીબ રાગ કહેવાય, એના હાથમાં પરોણી, પરોણી સિવાય બીજું શું કરે. બે જણા ઈ અને આ ત્રીજો એક પુરુષ ગાડા ખેડું, આ ત્રણ અને ઓલા સામે હાથ આઠ જુવાલડા બાકા ઝટ મંડી બોલવા. એક ભડાકો કર્યો એટલે એક જે હતો બારવટીઓ એક લૂંટારું હતો એ પડ્યો, પણ હાથ બચ્યા અને બીજી બંદૂક ભરવાનો એમને વારો ન આવવા દીધો. આની કોરથી બંદૂકોની ઝપટ બોલી, અને આમથી એમ કહેવાય છે કે તલવારોના તાળી ઉમડી બોલવા. બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલે. દીકરી અંદર ને અંદર ગભરાય છે કે હવે આજ મારી અશ્મત સલામત ન રહે. ઘરેણા જાય એનો તો કોઈ વાંધો નથી બાપ, પણ મારી અસમત જાય એની મને પડી છે. અંદર રહી વિચાર કરે છે કે જો આ બે ચાઉસને કંઈ થાય તો જીભ કરડી અને વેરડામાં મરી જાઉં. બાપ એ વખતે મોતને મીઠું કરી દેતા પણ પોતાની અસમતને ન જવા દેતા. એટલે તો રંગ મોલ મેં બાનિયા બહોત રહે એક બોલ સુને નહીં. બાનિયા કા દરબાર મેં ગુનિકા નાચ નચે નહીં, તાન દેખે ગુન કાનિયા કા, નર નાર પ્રજા મેલી પાઉ નમે નહીં, પાઉ પસારાઈ ઠાનિયા કા, જગ જિનકા જીવન પાઠ પડે સોઈ જીવન રાજપૂતાનિયા કા. બે વિચાર કરે દરબાર કદી ઘર બાર કરી ધમકાવતી તી ફિટકાર સુનાવતી જિંદગી મેં ફેર નાથ કહીને બુલાવતી તી. પતિ જાર કોઈ આપ રિઝાવતી ના જગ તારક રામ રિઝાવતી તી, અસા પાવન જીવન થા જિનકા સોઈ હિંદકી રાજપૂતાનિયા થી. રાજપૂતાણી મનમાં વિચાર કરે છે બાપ આ પોતાના પાસે કટાર છે, જો આવે તો એકાદ બે ને તો હું પૂરા કરી નાખીશ, અને જો નહીં થાય તો જીભ કરીને કા કટાર હું પેટમાં લઈ અને મરી જવું. આવા વિચાર હાલે છે, આ ધીંગાણું હાલે છે. એમાં ત્રણ જણા બે આ ચાઉસ છે, ત્રણ જણા સીથામાંથી ઈ જ વખતે આમ ડુમાણા જવાનો માર્ગ, પેલું ચંદ્રાહર આવે અને પછી ડુમાણું આવે એ નીકળવા માટે થઈ, ડુમાણા જવા માટે થઈ, અને ત્રણ જણા નીકળ્યા. એમાં એક બ્રાહ્મણ છે અને બે રાજપૂત છે. એ બે રાજપૂતે આમ દૂર નજર કરી અને ઓલા બેની હારે હાથ જણાને બાજતા જોયા, એટલે આમને ત્રણેય હાકલો પડકારો કર્યો, ગયેલા કોણ છે એ વેલડાના ઘેરીને કોણ ઊભું છે? તો કીધું નજીક ન આવતા હો, તમારી આ તલવારો હગી નહીં થાય. અરે તલવારના દીકરા થાવમાં અમારા સીથાના પાદરની અંદર કોકની બેન દીકરીને લૂંટવા માટે થઈ અને તમે પડ્યા હોય ને, અમે હું રાજપૂતનો દીકરો થઈને આમ જોઈ રહું. રંગ રજપૂતા રંગ હે, રણ મેં જોઝણ હાર, મરણ મારણ કે કારણ હે, લઈને ધરણ અવતાર. મર્દ દૈતી જાઓ લેત, મર્દ ખાવે ખિલાવે, પડે મર્દ કુ ભીડ, મર્દ કુ મર્દ છુડાવે, કામ કરે પર દુઃખ કા બેતાલ કહે સન વિક્રમા. એ હુનર હે મર્દ કા, વીર પુરુષ કોઈ દિવસ આ જોઈ ન રહે. બે રાજપૂત અને ઓલો બ્રાહ્મણ, બ્રાહ્મણની સામે જોઈ અને રાજપૂતોએ કીધું કે ભૂદેવ તમે જતા રહો, તમારે આમાં અમે જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી તમારે યુદ્ધ કરવાની જરૂર નથી. પણ તેથી બ્રાહ્મણના

કલા એટલું કીધું કે દરબારો, મેં માત્ર ખાલી લોટ માંગી અને પેટ નથી ભર્યું, શસ્ત્ર અને શાસ્ત્ર બે ને સાચવી જાણે ને ઈ બ્રાહ્મણ. એક હાથમાં એને શાસ્ત્ર હોય છે તો બીજા હાથમાં શસ્ત્ર પણ હોય છે. હું પરશુરામનો વંશજ છું. અને જ્યારે આવી એક દીકરીને બચાવવાની ઘડી આવે, કારણ કે રણજીતણ કંગણ બંધણ પુત્ર વધાયું સાવ, આ તીનું ટાણા હરખરા કોણ રંક કોણ રાવ, આ ત્રણ હરખના પ્રસંગ છે. તો ધર જાતા ધર્મ હણાતા ત્રિયા પડંતા તાવ, એતા ટાણા મરણ રા, આમાં કોણ રંક અને કોણ રાવ. બાપ ધરતી જાતી હોય, કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય, ધર જાતા ધર્મ હણાતા, અને કા કોઈ ધર્મના માથે કા થતો હોય, અને એવા ટાણે પછી જોવાનું ન હોય, રાક છે રાવ છે, ના જાય ધર્મના ભેદ મૂકી, અને ઈ વખતે તો મરી જવું એ મરદનો હક છે. બાપ ત્રણેય જણાએ ચંપ લાવ્યું. બાકા જટી બોલી ગઈ, તા તો સૂરજ નારાયણ મેર બેઠા અંધારાની ઓળા, આમ ધીરા ધીરા ધીરા ધીરા ધાણે ભૂતના ટોળા ઉતરતા હોય એમ અંધારાના ટોળા ઉતરવા માંડ્યા. બોલ્યા, બારવટિયાઓને તો મજા આવી ગઈ કે જો અંધારું થઈ જાય તો વેરડાને જવા દઈ નહીં, પણ આ બે રાજપૂત અને ઓલા બે મુસલમાન અને એક બ્રાહ્મણ પાંચ જણા થયા. અને બહ બહાટી બોલી, બાપ ધર્મના માટે બેનું દીકરીઓના માટે આ દેશમાં અનેક એવા પાળિયાઓ ઊભા છે, અનેક એવી એવી કથાઓ આ ધરતીની અંદર ધરબાઈને પડી છે. એક એક પાળિયાના પડખે બેહીને પૂછી કે બાપ તમે શું કર્યું છે? તો કોઈ ગાયુના માટે મરાણા છે, કોઈ બેનું દીકરીઓના માટે મરાણા છે, કોઈ પોતાના ગામ અને ગ્રાસના માટે મરાણા છે, કોઈ ધર્મના માટે મરાણા છે. આજ હાવ અજાણ્યા ન આંખી આ આંખની ઓળખાણ નહીં, નાતે નેડો નહીં, એક બે મુસલમાન બે રાજપૂત ને એક બ્રાહ્મણ, આમ પાંચ જણા ભેળા થઈ અને ઓલા લૂંટારાઓની હારે ધીંગાણું કરે છે. અને એમ કહેવાય છે કે હાથે હાથ લૂંટારું જે હતા એમાં ચારની તો લોછું ઢાળી દીધી, અને આય જાણે હોરૈયો હોળી રમીને આવ્યા હોય એમ રુધિરથી લથબથ થઈ ગયા છે. અને પછી ત્રણ જણા બીજા જે બચેલા એ મોત ભાળી ગયા કે જો હવે અહીંયા આપણે યુદ્ધ કરશું, હવે અહીંયા જો આ ધીંગાણામાં આપણે વધારે ધ્યાન આપશું તો પછી આ આ ત્રણ આપણને મૂકશે નહીં, કારણ કે આ મરણિયા છે ને એક મરણિયો કહેવાય છે કોને ભારે પડે. બાપ તેથી સીથાને પાદર, આ ત્રણ જણા જે બારવટિયા હતા એ ડરના માર્યા મોત ભાળી ગયેલા એ ભાગ્યા, અને અહીંયા આ પાંચેય જણા છે એને છેલ્લી હોડ તાણી. બાપ દીકરી માફો આઘો કરી નીચે ઉતરી ઘૂંઘટ હટાવી નાખ્યો. બાપ આજ મારા માટે થઈ અને જે પ્રાણ દેનારા હોય એના માટે થઈ અને હું ઘૂંઘટ થોડો ખેંચી રાખું. બાપ એની પાસે આવી એક એકને પાણી પાયું છે પોતાના ઓલામાંથી લઈ, અને ત્યારે એ પાંચે પાંચની લોચ પડી ગઈ. અને ઈ જ સીથાના પાદરમાં બે મુસલમાન છે, બે રાજપૂત છે અને એક બ્રાહ્મણ છે. આમાં ક્યાં જ્ઞાતિ જાતિનો ભેદ છે? બાપ ક્યાં ધર્મના વાળા હતા? નથી ધર્મનો વાળો, નથી જ્ઞાતિ જાતિનો ભેદ. બસ એક જ વસ્તુ છે કે આજ એક બાઈની એક દીકરીની આ દેશની દીકરીની આબરૂ બચાવવા માટે થઈ અને ધર્મને રાખવા માટે થઈ, અને ધર્મ રહેશે તો રહેશે ધરા. બાપ જેને ધર્મ એટલે માનવ ધર્મ, માનવ ધર્મથી બીજો મોટો કોઈ ધર્મ નથી. બાપ સનાતનનો મોટામાં મોટો આજ સિદ્ધાંત છે કે ત્યાં કોઈ જ્ઞાતિ જાતિના વાળા આવતા જ નથી. ધર્મ એટલે માનવતાથી મોટો બીજો કોઈ ધર્મ ન હોય, અને એ માનવતાના ધર્મના નાતે એ પાંચેય જણાએ હોડ તાણી. ગામ તા તો દેખા ગોકર્યો બોલી ગયેલો, ગામમાંથી માણસો આવ્યા, માણસો આવીને જોયા તા તા પઢેલા, એકબીજાનું લોહી ભળી ગયેલું, એકબીજાના રુધિર ભળી ગયેલા. જેમ મૂળીના પાદરમાં એક તેતરના માટે થઈ અને જેથી ઈ ઈ આ જત અને અમારા પરમાર દરબારોનું જે ઢીંગાણું થયું હશે, અને એ વખતે આસોજી અને ઈસો એટલે ઈસો જત અને આસોજી પરમાર એ બે ધરતીમાંથી પડ્યા હશે, અને એમાં ઓલો ઈશો જત છે એ મુસલમાન, એટલે લોહીનો રેલો એનો ઓલા આસાજી પરમારના આ લોહીમાં ભેગો ભળવા જાય એટલે પડ્યો પડ્યો એના જ લોહીનો ગારો કરી અને આમ પાળ બાંધે. શું કામ પાળ બાંધે છે? કે મારું મુસલમાનનું લોહી

0: રાજપૂતના લોહીને અભડાવશે, એમ કરીને પાળ બાંધે. અને છેલ્લી વેળાએ ઓનાએ રુધિર હાલ્યા જતા હતા, અને તેથી રાજપૂતના દીકરે આશાજીએ એટલું કીધું કે બાપ ઈશા, આ શું કરસ તું, આવા ચાળા તને કેમ હુજા? અને ત્યારે ઈશાએ કીધું, બાપ આપ તો પરમાર છો, આપ રાજપૂત છો, સૂર્યના વંશજો છો, અને તમારા અંદર આ મારું મુસલમાનનું લોહી તમારા લોહીની હારે ભળી જાય ને, તો તમે અભડાવ બાપ, એટલે હું પાળ બાંધું છું કે મારું લોહી તમારા તરફ ન આવે. કેવી ખાનદાનીની ચરમસીમા! અને ત્યારે આશાજીએ કીધેલું કે આશો કહે ઈશ્વર સુણો અને મુવા પાળમાં બાંધ. હવે જત પરમારા એક છે, તું રાંધો ફરી માં રાંધ. એ જ રીતે અહીંયા આ બે મુસલમાન અને ત્રણ હિન્દુ, એ ત્રણેયને દેન આપવામાં આવ્યું, ત્રણેયની કબરું બનાવવામાં આવી, અને એક કબર પાંચેયની સાથે કરી, અને જેને પાંચ પીર તરીકે આજના દિવસે પણ હિન્દુ મુસલમાન તમામે તમામ માને છે. એક દીકરીના માટે થઈ, જેની કોણ હતી, કોની દીકરી, એનું કુળ કયું, કાંઈ ખબર નથી, એક અજાણા માફાને, અજાણી દીકરીને બચાવવા માટે થઈ. અને તેથી બે રાજપૂત, એક બ્રાહ્મણ અને આ બે મુસલમાન, પાંચે પોતાના પ્રાણ આપ્યા. અને એ આજના દિવસે તમે ક્યારેક જાઓ સુરેન્દ્રનગરથી આમ ધાંગધ્રા તરફ જાઓ, એટલે 18 કિલોમીટર માટે રાજસીતાપુર, જૂનું સીતા, આજે જેને રાજસીતાપુર ગામ કહેવામાં આવે, એ ગામનું જે હાજી પાદેર આવે એનો અમારો પહેલો ઝાંપો આવે, એ ઝાંપાની અંદર પાંચ પીરની દરગાહ ઊભી છે. અને જેને સમગ્ર આ સમાજ, હિન્દુ અને મુસલમાન તમામ જેને પૂજે છે. બાપ, આવી તો અનેક કથાઓ ધરબાઈને પડેલી છે, એને કોઈ ખોતરી અને જો કાઢનારો નીકળે તો આ દુનિયામાં જે અત્યારે ધંધાધૂંધી ચાલે છે એવી અંધાધૂંધી બાપ ન હોય. આ આપણા દેશની જેમ પાળિયાઓની કથાઓ છે, એમ આવા અનેક સ્થાનો છે, અનેક એવા પીરોની દરગાહો પણ છે કે જેની અંદર આવી કથાઓ પડેલી હોય. પોતાના માટે નહીં, અજાણ્યાના માટે પોતાના પ્રાણ આપે એને જ જગત પૂજે છે. નામ રહંદા ઠકરા, નાણો નહીં રહંત, કીર્તિ હુંદા કોટડા પાડ્યા નાઈ પડંત, પારકાના માટે જેને પોતાના પ્રાણની આહુતિઓ આપી છે, બાપ એને સમાજે પોતાના કરીને માન્યા છે અને એની વંદના કરી છે, વીરોની વંદના કરી છે, દાતારોની વંદના કરી છે અને સુરવીરોની વંદના કરી છે. આવી આ અદ્ભુત ગાથા, કે જે ગાથાને સાંભળવી, જે ક્યારેક જાવ ને બાપ, તો એ પંચપીરની દરગાહે તમે માથું ટેકવજો, તમને એની અંદરથી એના શૌર્યની સોડમ આવશે.
1: લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત હવે સાંભળીએ પ્રાચીન ભજન. સ્વર છે અલ્લા રખા મીરનો, રચના દાસ સવોની.

0: फूल बड़ चरण दास सबो कहे।
1: શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 10:30 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ માણીએ ડિયર ઝિંદગી ફિલ્મનું ગીત, જસલીન રોયલનો સ્વર, સંગીત અમિત ત્રિવેદીનું અને બોલ છે કૌસર મુનીરના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડિયર જિંદગી ફિલ્મ ગીત. જસલીન રોયલ અને સાથીદારોનો સ્વર હતો. હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ વેકઅપ સીટ ફિલ્મનું ગીત. શંકર મહાદેવનનો સ્વર, સંગીત શંકર અહેસાન લોયનું અને બોલ છે જાવેદ અખ્તરના.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી
2: સાંભળીએ કાર્યક્રમમાં અંતિમ ગીત ઉડાન ફિલ્મનું, અમિત ત્રિવેદી, નેયુમન પિન્ટો, નિખિલ ડિસુઝા અને સાથીદારોનો સ્વર. સંગીત અમિત ત્રિવેદીનું અને બોલ અમિતાભ ભટ્ટાચાર્યના.

શ્રોતા મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 10:45 થઈ રહી છે. પ્રસ્તુત છે શબ્દોની સંગત, ગીતોનો સંગમ અને વાણીની મીઠાશ, એવો કર્ણપ્રિય સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના ગાયક કલાકાર રુજુલ શાહ. સૌપ્રથમ સાંભળીએ હિમાંગ નાયકની રચના રુજુલ શાહના કંઠે.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજના ગાયક કલાકાર હતા રુજુલ શાહ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે મુખ્ય સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર અડગ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય સશસ્ત્ર દળોના શૌર્ય અને બલિદાનને નમન કરતાં કહ્યું કે ઓપરેશન સિંદૂર રાષ્ટ્રીય સંકલ્પ અને તત્પરતાનું એક સશક્ત પ્રતીક છે. સરહદ સુરક્ષા દળે કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં કેફી પદાર્થના 10 પેકેટ કબજે કર્યા. વલસાડમાં નાસિકના આંતરરાજ્ય ચોર સમૂહના 2 મુખ્ય સાગરિતની ધરપકડ. પોલીસે 34 લાખ રૂપિયાનો માલસામાન કબજે કર્યો. પાટણમાં ભણવાના અધિકાર એટલે કે RTEના પ્રથમ રાઉન્ડ હેઠળ 883 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો. GSRTC માટે ઓનલાઈન પેમેન્ટ બન્યું આશીર્વાદરૂપ. 30% આવક ડિજિટલ પેમેન્ટથી થાય છે. દિલ્હી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2026ની યજમાની કરશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ દિલ્હીમાં નવી શ્રમ સંહિતા હેઠળ 40 વર્ષથી વધુ વયના શ્રમિકો માટે નિઃશુલ્ક વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કરાવ્યો. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. પશ્ચિમ બંગાળમાં નવરચિત ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ આ શનિવારે રવિન્દ્ર જયંતિ નિમિત્તે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાશે. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઉત્તર પ્રદેશમાં સાંજે 7:30 વાગે મુકાબલો. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ ઓમ શાંતિ ઓમ ફિલ્મનું ગીત કે કે નો સ્વર. સંગીત છે વિશાલ શેખરનું, બોલ છે વિશાલના.

0: આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. સાંભળીએ હવે સન ઓફ સરદાર ફિલ્મનું ગીત રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં. સંગીત હિમેશ રેશમિયાનું, બોલ છે સમીર અંજાના.
1: બિછડ કે તુજસે અબ મુજે મરના હૈ, યે તજુર્બા એસી જિંદગી.

સાંભળીએ હવે ચલતે ચલતે ફિલ્મનું ગીત, અભિજીત અને સાથીદારોનો સ્વર. સંગીત આદેશ શ્રીવાસ્તવનું, બોલ છે જાવેદ અખ્તરના.

સાંભળીએ કાર્યક્રમનું અંતિમ ગીત અપને ફિલ્મનું. સોનુ નિગમ, જયેશ ગાંધી, જસપિંદર નૈરુલા અને સાથીદારોનો સ્વર. સંગીત હિમેશ રેશમિયાનું, બોલ છે સમીરના.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સાંભળીએ જગજીતસિંહના સ્વરમાં આ ગઝલ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
2: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12 અને 2 મિનિટે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા જગજીત સિંહના સ્વરમાં ગઝલ. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રગીત જનગણ મનના રચયિતા અને મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ. 7 મે 1861ના રોજ કલકત્તામાં થયો હતો જન્મ. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર ભારતના પહેલા નોબેલ પુરસ્કાર વિજેતા અને સાહિત્ય ક્ષેત્રે આ પુરસ્કાર મેળવનારા પહેલા બિન યુરોપિયન વ્યક્તિ હતા. આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, ઓપરેશન સિંદૂર આપણા સશસ્ત્ર દળોની હિંમત અને દ્રઢ નિશ્ચયને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળે ભારતીય સશસ્ત્ર દળોના શૌર્યને સન્માન આપવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચર બદલ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઓપરેશન સિંદૂર અભિયાન દેશના દુશ્મનોને હંમેશા સશસ્ત્ર દળોની અદમ્ય પ્રહાર શક્તિની યાદ અપાવશે. કેરલમમાં નવી સરકાર બનાવવા માટે કોંગ્રેસ પક્ષ ચર્ચા કરી રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફે રાજ્યની 140 વિધાનસભા બેઠકોમાંથી 102 બેઠકો જીતી છે. તમિળનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ ડીએમકેના વડા એમકે સ્ટાલિને કહ્યું, તેમનો પક્ષ રાજ્યમાં નવા પક્ષને અપાયેલા જનાદેશનું સન્માન કરે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવા શ્રમ સંહિતા હેઠળ 40 વર્ષ અને તેથી વધુ વયના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કરાવ્યો. મણિપુરમાં ઉગ્રવાદી સંગઠનોના અનેક કેડરની ધરપકડ, હથિયારો અને વિસ્ફોટકો જપ્ત. બાંગ્લાદેશમાં ગત 24 કલાકમાં ઓરીના રોગચાળાથી વધુ 7 બાળકના મોત. મહેસાણાના યાત્રાધામ બહુચરાજી મંદિર સામે કુકડાની પ્રતિમાઓ સ્થાપિત. શક્તિપીઠની શોભામાં વધારો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 1 વર્ષમાં 24,000થી વધુ દર્દીઓને 2.39 કરોડ રૂપિયાના ઇન્સ્યુલિન ઇન્જેક્શન નિઃશુલ્ક અપાયા. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઉત્તરપ્રદેશમાં સાંજે 7:30 વાગે મુકાબલો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1 વાગીને 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. શ્રોતાઓ, બનારસ ઘરાના કે પ્રસિદ્ધ તબલા વાદક પંડિત નકુલ મિશ્ર સંગીત કે દિગ્ગજો કે પરિવાર સે આતે હૈ. નૃત્ય, ગાયન ઓર વાદ્ય સંગીત મેં બહુમુખી તબલા વાદન કે લીએ જાને જાતે હૈ. નૃત્ય, ગાયન ઓર વાદ્ય સંગીત મેં બહુમુખી તબલા વાદન કે લીએ જાને જાતે હૈ.

0: સહિયર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનો અને શ્રોતાઓને કૃપા જીવરાજાની
1: અને ડોક્ટર ભાવના શિંગાડાના
0: નમસ્કાર. ભાવનાબેન, કાર્યક્રમની શરૂઆતમાં મને એક સરસ મજાની રચના યાદ આવે છે, શૂન્ય પાલનપુરીની.
1: અરે વાહ કૃપાબેન, તો આપણે એ રચનાથી જ શરૂઆત કરીએ.
0: એક દી સર્જકને આવ્યો કંઈ અજબ જેવો વિચાર,
1: હા
0: દંગ થઈ જાય જગત એવું કરું સર્જન ધરાર.
1: ફૂલની લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક, ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક.
0: મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી, વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી.
1: પંચભૂતો મેળવી એ સર્વનું મંથન કર્યું, પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું, એમ એક દી સર્જકે નારીનું સર્જન કર્યું.
0: વાહ, ખરેખર ખૂબ જ એક ગુઢ અર્થવાળી આજે કાવ્ય રચના આપણે માણી.
1: હા,
0: અને એમ કહીએ કે આ જે નારી છે, મહિલાઓ છે,
1: હા,
0: એનું સમાજમાં સ્થાન એટલું બધું સમયાંતરે બદલતું રહ્યું છે કે એના વિશે આપણે સમાજમાં ઘણીવાર જાગૃતિ હોતી નથી. એટલે ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા સંગઠનો એવા હોય છે કે જે નારી ઉત્થાન માટે કાર્યરત હોય છે.
1: બરાબર છે, અને એ પણ પાછી એક વિશેષ નારી જેને ચલાવતી હોય છે.
0: હા
1: કૃપાબેન, આજે આવા જ કંઈક વિશેષ નારી વ્યક્તિત્વને બહેનો સમક્ષ પ્રસ્તુત કરવા આપણે જઈ રહ્યા છીએ, બરાબર ને?
0: તો આપણા સ્ટુડિયોમાં આવી પહોંચ્યા છે પ્રફુલ બાળા શુક્લ,
1: જેઓ વઢવાણથી આપણી સાથે અહીંયા બહેનોને પ્રેરણા આપવા અને એમની સાથે વાતો કરવા માટે પહોંચ્યા છે. મહિલા ઉત્થાનની ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે એમની પાસેથી જાણવાની છે અને પ્રેરણા લેવાની છે.
0: તો પ્રફુલ બાળાબેન, આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: થેન્ક યુ.
1: પ્રફુલ બાળાબેન એટલે એક નિવૃત્ત પ્રોફેસર, પોતાની કોલેજની એ પ્રવૃત્તિઓ અને કાર્યકાળ આપણી વચ્ચે એ વર્ણવે એ પહેલા અત્યારે એ સુંદર મજાની જે પ્રવૃત્તિઓ કરે છે એ સંસ્થાનું નામ આપી દઉં, વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ વઢવાણ.
0: જી, તો પ્રફુલ બાળાબેન, આપની અહીં સુધી પહોંચવાની યાત્રા આપ જ અમને વર્ણવો કે આપે શરૂઆત કેવી રીતે કરી અને આપને આ કાર્યમાં આવવા માટેની પ્રેરણા કેવી રીતે મળી.
2: કૃપાબેન, જીવન

0: જીવનમાં આપણે એક લક્ષ્ય લઈને આવીએ, આપણને હંમેશા એવું રહે કે કંઈક કરવું જોઈએ. એમાં સ્વામી વિવેકાનંદજીનો સર્વિસ ટુ મેનકાઇન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ, આ જે સૂત્ર છે એ અમારા ઘરમાં એવું આત્મસાત થઈ ગયું હતું કે બાલ્યાવસ્થાથી જ મારી સંસ્કાર ઘડતર થયું. અને મારા પિતાશ્રી જિલ્લાના પોલીસ વડા હતા, બહુ જ નિડર, નિર્ભીક અને ઈમાનદાર. અને મારા માતૃશ્રી એ મારા પ્રેરણા સ્ત્રોત્ર, એ ઉદ્યમશીલ અને ઉર્મિશીલ, એ વિધવા ત્યક્તા જરૂરતમંદ બહેનોની બહુ જ વાત્સલ્ય ભાવ સાથે સેવા કરે, એમને સહાય કરે. એમાંય તે સગર્ભા બહેનો કોઈ બીમાર હોય તો એની એવી મમતાભરી માવજત કરે. આ બધું મેં બાલ્યાવસ્થામાં નજરે નિહાળેલું. ત્યારે એમ થાય કે અનાસક્ત ભાવે બા આ લોકોની સેવા કરે છે, એ સાચી વાત છે કે માનવ ધર્મ એ જ સાચો ધર્મ છે. એટલે આ સંસ્કાર બાલ્યાવસ્થાથી જ મારા પહેલાની અંદર આત્મસાત થયા અને ત્યારથી સેવાકીય પ્રવૃત્તિના બીજ રોપાઈ ગયા.
1: બરાબર.
0: માતા પિતા કાયમ કહેતા કે તમે જીવનમાં એવું કંઈક કરો કે તમને આત્મસંતોષ મળે. સૌથી વધુ જો જીવનનું સારવામાં સારું પેલું સુખ હોય તો આત્મસંતોષ.
2: સાચી વાત.
0: આત્મસંતોષ છે ને એ તમે સેવા કરો. પિતાશ્રી કહેતા કે ગામની અંદર કોઈ બેન દુખિયારી આવે ને તમારું ઘર બતાવે કે અહીંયા તમે જાઓ, અહીંયા બેન તમને મદદ કરશે. તો કોઈને તમે શાંતિથી સાંભળો, એને ખવડાવો, એને તમે કપડા લતા આપો તો એ બેન રાજી થશે. પણ તમે એ બેનને પગભર કરો, એને આત્મનિર્ભર બનાવો, એને ઓશિયાળાપણું, એની લાચારી દૂર કરો, એને ખુમારીથી આત્મસન્માન સાથે જીવતા શીખવાડો, એવું કામ કરો ને તો મને બહુ ગમે.
1: એટલે
0: મેં જીવનમાં નક્કી કર્યું મારે લગ્ન નથી કરવા. મારે આ જે બાપુજીના આવા સરસ મને આદર્શ ભર્યા વિચારો મળ્યા, બાનું મેં નજરે આવી માવજત જોઈ અનાશક્ત ભાવે સેવાની, તો હું મારા જીવનને એવો મોડ કેમ ન આપું.
1: એટલે
0: કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જ્યારે હું અંગ્રેજી એમએ સેકન્ડ ક્લાસ પાસ થઈ 1972માં લેક્ચરર તરીકે એમપી શાહ કોમર્સ કોલેજમાં જોડાયું. મેં 30 વર્ષ લેક્ચરરશીપ કરી અને છેલ્લા 10 વર્ષ હું પ્રિન્સિપાલ બની. મારી કર્તવ્ય નિષ્ઠા જોઈને મને મેનેજમેન્ટે, મારું નામ તો છઠ્ઠું હતું, મારાથી 5 સિનિયર હતા, પણ વિદ્યાર્થીઓ સાથેની જે મારો પ્રેમભાવ, વિદ્યાર્થીઓમાં રહેલી જે શક્તિઓ છે એને બહાર લાવવા માટે જે હું એ લોકોને ઉત્સાહ આપતી, એમનામાં રસ લેતી, એ કારણે મને પ્રિન્સિપાલશીપ મળી હતી. મેં કોઈ દિવસ ટ્યુશન નથી કર્યા, હું ઇંગ્લિશની લેક્ચરર હતી. પણ હું એવું માનતી કે આપણા લેક્ચર દ્વારા જ વિદ્યાર્થીઓ તૈયાર થાય, એને સ્પેશિયલ કોચિંગ ટ્યુશન ક્લાસના ખોટા ખર્ચા નહીં કરાવવાના. મારા કોલેજના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને સારા ઓરેટર બનાવ્યા, સારા કલાકાર બનાવ્યા, સારા સંગીતકાર બનાવ્યા. આ રીતે એ વિદ્યાર્થીઓની હિડન ટેલેન્ટ એને એક પ્લેટફોર્મ આપ્યું, એને સાઇન આઉટ કર્યા.
1: એમની આંતરિક શક્તિઓને બહાર લાવવા આપે પ્રયત્ન કર્યો અને આપનો કોલેજ કાર્ડ અને પ્રવૃત્તિઓ એ રીતે શરૂ થઈ. પણ હાલ આપ જે મહિલા ઉત્થાનની પ્રવૃત્તિઓ કરો છો
0: એના ઉપર
1: એના વિશે થોડું કહો.
0: કોલેજમાં એનએસએસ દરમિયાન વિદ્યાર્થીઓને આપણે સેવા, એનએસએસ નેશનલ સર્વિસ સ્કીમ, તો સેવાની વાતો કરીએ પણ આપણે સેવા નક્કર સ્વરૂપે શું કરીએ. તો મને એમ થયું કે આ બહેનોને, જરૂરતમંદ મહિલાઓને આપણે આત્મનિર્ભર બનાવવા કંઈક નક્કર પ્રવૃત્તિ કરવી જોઈએ. એટલે મારા ઘરે મારા વિચારો ધરાવતી શિક્ષિત તથા જે સારી ગૃહિણીઓ હતી જેને આવી પ્રવૃત્તિમાં રસ હતી એવી 11 બહેનોની મીટિંગ કરી. એટલે અમે વિધવા ત્યક્તા જરૂરતમંદ બહેનો પર ફોકસ કર્યું. તો આ બહેનો શું કરી શકે? તો કે ખાખરા, પાપડ, વડી, અથાણા, મસાલા આવું બધું બનાવે. તો લેટ અસ સ્ટાર્ટ ફૂડ પ્રોસેસ યુનિટ. અને એ રીતે બધાએ ઇક્વલ કોન્ટ્રીબ્યુશન, એટલે 101 કાઢીને 1111 નું કોન્ટ્રીબ્યુશન થયું. અમારું ભંડોળ થયું, એમાંથી અડદની દાળ ને ઘઉંનું કટર ને લાવ્યા, એમાંથી ખાખરા પાપડ ની બન્યા. બહેનો એમના ઘરે કરે પણ બહાર આવીને કરવા તૈયાર નહોતા. એની હારે મેં કાઉન્સિલિંગ કહ્યું, અહીંયા તો તમને કોઈક દિવસે જ રોજગારી મળે. કોઈ ગ્રાહક આવે કે મને પાપડ કિલો બનાવી દો કે ખાખરા બનાવી દો, તમે અહીંયા

0: સંસ્થા અમે બનાવીએ છીએ એમાં તમે આવશો અને અમે દરરોજે દરરોજ તમને જેટલું કામ કરશો એટલું મહેનતાણું આપશું અને તમે દરરોજ ત્યાં સારું એવું કમાઈ શકશો. આજે મને કહેતા આનંદ થાય છે કે 5 બહેનોથી શરૂઆત કરેલી સંસ્થા આજે 200 બહેનો મારી સંસ્થામાં કામ કરે છે. એટલું જ નહીં પણ 40 વર્ષની વિકાસ યાત્રામાં 30,000 મહિલાઓને અમે જુદા જુદા વ્યવસાયલક્ષી તાલીમ કોર્સમાં તૈયાર કર્યા. એમાં ફૂડ પ્રોસેસથી સ્ટાર્ટ કર્યું હતું, પછી અમે કમ્પ્યુટર તાલીમ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમનો સંપર્ક કર્યો અને અહીંયાથી અમે આવા લોકોને બહેનોને શીખવાડી શકીએ. એટલે કમ્પ્યુટર ક્લાસ છે, પછી એવા રીતે સીવણ ક્લાસ છે, એમાં ડ્રેસ ડિઝાઇનિંગ છે, પછી ટાઈંગ એન્ડ ડાઈંગ છે, બેઝિક નર્સિંગ છે, મોબાઈલ રિપેરિંગ છે. ઇવન ગામડામાં અમે એન્ટરપ્રિનરમાં એ લોકોને વર્મી કમ્પોઝનું પણ શીખવાડ્યા. આ બધા કોર્સીસ તાલીમો આપી તૈયાર કર્યા પછી અમે બેંકોનો સંપર્ક કર્યો કે ભાઈ અમે બહેનોને તૈયાર કરી છે, તાલીમ આપી છે, મેનેજમેન્ટનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવો છે, તમે લોન સહાય ન આપો. મને કહેતા આનંદ થાય છે અત્યાર સુધીમાં અમે 1 કરોડ રૂપિયાની લોન આ બહેનોને સાધન સહાય લેવા માટે આપેલી અને આ સાધનો દ્વારા એ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરે. સુરેન્દ્રનગરમાં 10 બ્લોક છે, 10 તાલુકા, એમાં જુદા જુદા તાલુકામાં અમે લખતર તાલુકામાં સ્વસહાય જૂથ દ્વારા દૂધ મંડળીઓ બનાવી, ધ્રાંગધ્રા તાલુકામાં અમે ટાઈંગ એન્ડ ડાઈ વઢવાણની અંદર બાંધણી બંધનનો બંધેજ ઉદ્યોગ બહુ જોરદાર છે, ત્યાં અમે 350 બહેનોને તૈયાર કરી. અહીંયા લખતરની અંદર આ દૂધ મંડળીઓની બહેનો 15,000-20,000 દર મહિને કમાય છે અને દર વર્ષે એમને 3 લાખનું દરેક મંડળી દીઠ બોનસ મળે છે. એવી જ રીતે વઢવાણની અંદર ફૂડ પ્રોસેસ યુનિટ શરૂ કર્યું. બેન આજે મને કહેતા આનંદ થાય છે કે ગવર્મેન્ટના બધી જ ઓફિસોની અંદર વર્ધમાન ગુરુદ્યોગ મહિલા મંડળની કેન્ટીંગો અન્નપૂર્ણા, અમે નામ અન્નપૂર્ણા આપ્યું, સ્ત્રી અન્નપૂર્ણાનું જ સ્વરૂપ છે, એટલે ભોજનાલય ચાલે છે, અન્નપૂર્ણા ભોજનાલય, કેન્ટીંગ, ચા, નાસ્તો. આજે કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત, કોર્ટ, ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અને યુનિવર્સિટી, આ બધાની અંદર. એવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં અમે દર્દીઓને જમાડીએ છીએ. એવી રીતે પછાત કલ્યાણ છાત્રાલયો જે છે, જે ગવર્મેન્ટના પહેલાથી ચાલે છે, ત્યાં એવા 5 છાત્રાલયોમાં અમારી સંસ્થાની ફૂડ પ્રોસેસમાં તૈયાર થયેલી કુકિંગ કેટરિંગમાં એ જ બહેનો રસોઈ કરીને જમાડે છે. વિદ્યાર્થીઓને અને દર્દીઓને જમાડતા સંતોષ અમને થાય છે. આજે ક્વોલિટી ફૂડ અમારું મુખ્ય એ છે કે બહેનોને આત્મનિર્ભર બનાવવી તાલીમ આપીને અને ગ્રાહકને તાજો શુદ્ધ વ્યાજબી ભાવે ખોરાક.
1: વાહ, એટલે સમયાંતરે જે જરૂરી હોય એવું શિક્ષણ પણ અપાવ્યું અને જે સ્ત્રીઓમાં બધામાં અલગ અલગ કોઈક ને કોઈક ખૂબી હોય.
2: હા, રસોડું છે એને લોહીમાં ભળેલું હોય તો એને બહાર લાવીને
1: આત્મનિર્ભર બનાવી.
0: બેન ત્યાં સુધી કામ કર્યું અનુરાધા બેન માલે, અમારું કામ જોઈને એમ કીધું કે તમે હજી એક વધુ કામ તમને સોંપું છું. તો કીધું બોલો બેન. તો કે દેહ વિક્રયનું કામ કરતી બહેનોને તમે નોર્મલ લાઈફમાં ન લાવી શકો? કીધું કેમ નહીં.
1: વાહ,
0: એ ચેલેન્જ પણ અમે ઉપાડી અને એ બહેનોને અમે બ્યુટિશિયનનો કોર્સ, ડ્રેસ ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, વેસ્ટમાંથી બેસ્ટ કરવું, મહેંદીના, એ બહેનોને 10 લાખનું સ્ટાઈપન્ડ અપાયું અને એ 350 બહેનો આકાશ જિલ્લામાંથી જુદા જુદા પહેલામાંથી એ લોકોને સીવણના સંચા અપાયા હતા. એટલે એક વખત હું કહું કે વેન યોર ઇન્ટેન્શન ઇઝ ગુડ ધેન એવરીથિંગ ઇઝ ગુડ. તમને સમાજનો સાથ મળે છે અને ધનજીભાઈ પટેલ એમણે 5 કરોડની પ્રોપર્ટી છેલ્લા 10 વર્ષથી કોઈ પણ લખાણ નહીં, કોઈ પણ કરાર નહીં, કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટ વિના તમે સેવાકીય કામ કરો છો અને આ જગ્યા વાપરો ને અહીંયા મોટું અમારું 100x50નો એમણે ડાઇનિંગ હોલ બનાવી દીધો છે. એવી જ રીતે અમે 50 જાતના નમકીન્સ બનાવીએ છીએ.
2: ખૂબ સરસ બેન, તમે આ બધી પ્રવૃત્તિઓ તો કરો જ છો પણ સાથે મને લાગે છે કે કૃપાબેન, બહેનોને બહાર આવવા માટે પરિવારનો સહયોગ ખૂબ જરૂરી છે.
1: તો આપના પરિવારનો આપના આ કાર્યમાં, આપની આ યાત્રામાં કેવો સહયોગ રહ્યો?
0: મારા પરિવારમાં હું આપને કહું તો ખૂબ સપોર્ટ છે, મોરલ સપોર્ટ, એવી જ રીતે ઇકોનોમિકલ સપોર્ટ. અત્યારે આ સંસ્થા

0: અમે માનદ સેવા આપીએ છીએ, બાય ધ લેડીઝ, ઓફ ધ લેડીઝ, ફોર ધ લેડીઝ, મહેનતાણા વગેરે. એટલે તો અમારી પાસે સર્ટી છે કે આ સંસ્થા રો મટીરીયલ લાવે, પ્રોડક્ટ કરે, સેલ કરે, પણ વેપારી નથી. બીકોઝ વી આર નોટ બેનિફિશરીઝ. બેનિફિશરીઝ કોણ છે? જે બિલો પોવર્ટી છે, એને એબોવ પોવર્ટી લાવવા માટે અમે અભિયાન ચલાવીએ છીએ.
1: ખૂબ સરસ. ગરીબી રેખા હેઠળ જીવતી બહેનોને એ ઉપર લાવવા માટેના પ્રયત્નો કરે છે બેન, હે ને કૃપાબેન? પણ પરિવારમાં સમજ અને સંપ પણ જરૂરી છે.
2: એટલે આપની સાથે અનેક બહેનો જોડાયેલી છે એમ આપે વાત કરી કે ઘણા બધા ગામોની અને ઘણી બધી ક્ષેત્રની મહિલાઓ આપની સાથે જોડાયેલી છે, તો એમને આપની સાથે કેવા અનુભવો, આપને એમની સાથે કેવા રહ્યા, અને આ દરમિયાન આપને એવા કોઈ અનુભવો થયા હોય સારા ખરાબ, અથવા એમની જે દુઃખ દર્દ સમજવાની ઘણીવાર આપને મોકો મળ્યો હોય, તો એ વિશે આપના કોઈ અનુભવો હોય?

0: તો એમને આપની સાથે કેવા અનુભવો, આપને એમની સાથે કેવા રહ્યા, અને આ દરમિયાન આપને એવા કોઈ અનુભવો થયા હોય સારા ખરાબ, અથવા એમની જે દુઃખ દર્દ સમજવાની ઘણીવાર આપને મોકો મળ્યો હોય, તો એ વિશે આપના કોઈ અનુભવો હોય તો એ અમને જણાવો.
1: મને એવું લાગે છે
0: જી
1: કે શિક્ષિત બહેનો હોય, એને સમાજમાં જો એની પાસે સમય હોય તો એને આ બહેનો જે ખૂબ જ મજૂરી કામ કરે છે, ખૂબ જ ગરીબીમાં જીવે છે, એના તરફ એણે પોતાનો થોડો ફાજલ સમય આપીને એ લોકોના દુઃખ દર્દ જાણવાનું કર્યું. મને અમે વન સ્ટોપ સેન્ટર ચલાવતા હતા તો કોઈ બેન સુઈસાઈડ કરવા જતી હતી કેનાલ પાસે, એના બે બાળકોને લઈને. ત્યારે ત્યાં કોઈને ખ્યાલ આવ્યો કે રાતના 10:30 એક કલબાઈ બે નાના બાળકોને લઈને નર્મદા કેનાલ પાસે જઈ રહી છે, નક્કી કંઈક અનિચ્છનીય લાગે છે. એણે 181ને ફોન કર્યો અભયમને, અને ત્યારે રાતના 12 વાગે અમારી સંસ્થામાં આવી બેન બે બાળકો સાથે આવી. ત્યારે એને પૂછ્યું, ત્યારે એણે કીધું કે મારો પતિ મહેનતથી કમાયેલી જે પૈસા હતા એ લઈને ભાગી ગયો છે, ને હું દુઃખી છું. મેં સાસરીમાં ફોન કર્યો તો મને કોઈ સપોર્ટ મળ્યો નહીં. મારા પિયર, મારો ભાઈ મજૂરી કરે, મા બાપ બિચારા વૃદ્ધ, હવે હું ક્યાં જાઉં? નીચે ધરતી ઉપર આ મારું કોઈ નહીં. આવી બેન બિચારી એને જીવન ટૂંકાવવા પ્રયત્ન કરતી, પણ આ સંસ્થાએ, અમારી સંસ્થાએ એને ઇટ્સ અ કાઇન્ડ ઓફ શોર્ટ સ્ટે હોમ, એક જ જગ્યાએ મેડિકલ એઇડ, કાઉન્સેલિંગ, પોલીસ પ્રોટેક્શન, અને એના બાળકો સાથે અઠવાડિયું અમારે ત્યાં રહી. દરમિયાન અમે એના માતા પિતાને બોલાવ્યા અને એના ભાઈને કીધું કે ભાઈ તારી બેન છે, તું એને, એના સાસરી મજૂરી કરીને જીવન જીવતી હતી, તારા ઘરે મજૂરી કરશે, પણ તું એ બેનને રક્ષણ આપ, ભાઈની ફરજ છે. હવે તો બેન હું આપને કહું તો એકને અસંખ્ય બનાવું છું. એક બેન એ 65 વર્ષના એના પતિએ આત્મહત્યા કરી લીધી. હવે એ બેન બિચારી સાવ પેલી થઈ ગઈ, ક્યાં જવું. અમે એને મળ્યા અને કીધું આવ બેન, આ સંસ્થામાં છે ને ઓલ આર સેલિંગ ઇન ધ સેમ બોટ ઓફ સફરિંગ, કારણ કે અમારે અહીંયા 70% વિધવા બહેનો કામ કરે છે. એની સાથે તું કામ કરીશ, તારું મન મોકળું થશે, તું કમાતી થઈશ ને તો તને ચોક્કસ તારી રીતે અને જીવન જીવવા જેવું લાગશે. તું આવ, તારું મન ત્યાં પ્રફુલ્લિત થશે. અને એને ખૂબ અમે સમજાવી, 2-4 વખત મળ્યા પછી બેન આવી. આપને જણાવતા આનંદ થાય કે 5 વર્ષ સંસ્થામાં કામ કર્યા પછી એ એક દિવસ આવી મને કે બેન, મેં દવા આવો બેન, હું યાત્રા કરીને આવી, હું રામેશ્વર જઈ આવી, હું કાશી વિશ્વનાથ જઈ આવીને આપના માટે પ્રસાદ લઈને આવી છું. આ એના જીવનનો બદલાવ. એટલે હું જો આપને કહું ને તો હવે તો સેંકડો જીવનમાં બદલાવ આવ્યા છે, અને આ એમની આંખોમાં જે ચમક, એનો પ્રેમ, એ જ મારો સૌથી મોટો એવોર્ડ છે. મને એવું લાગે કે આપણે એવોર્ડ લેવાની ક્યાં જરૂર છે? આત્મા સો પરમાત્મા, એના જીવનમાં બદલાવ આવ્યો, એને જીવન જીવવા જેવું લાગ્યું, એનો આત્મવિશ્વાસ વધ્યો, એ સ્વનિર્ભર બની ગઈ, ખુમારીથી જીવી શકે. એ એક માણસનું જીવન તમે જીવવા જેવું છે એવું એને અહેસાસ થાય, અને સંસ્થા એને કમ્ફર્ટ્સ આપે, એને હૂંફ આપે, એને પ્રેમ આપે. અમે દર વર્ષે આ બધાને પ્રવાસ કરાવીએ છીએ. અમારું અત્યારે 4.5 કરોડનું ટર્નઓવર છે. 1111માંથી અમે 4.5 કરોડ સુધી પહોંચી ગયા, અને 50 લાખ દર વર્ષે મહેનતાણા પેટે ચૂકવીએ છીએ. મારે 25 જણાનો કર્મચારીઓનો સ્ટાફ છે. આ જે 200 બહેનો તો અત્યારે ઓલરેડી કામ કરે છે, 30,000 મહિલાઓ આત્મનિર્ભર બની. આ જે બહેનો છે ને એને અમે આખું ગુજરાત સૌરાષ્ટ્ર બધા તીર્થસ્થાનો અને એનો પ્રવાસ કરાવ્યા છે, પણ એમને ઈચ્છા હતી બેન ગંગા સ્નાન કરવું છે. કીધું ચોક્કસ, તો બધાને હરિદ્વાર, ઋષિકેશ, દિલ્હી દર્શન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મસૂરી બધું જ બતાવ્યું. આમ જીવનમાં કે તમે આનંદ વહેંચો, જેમ વહેંચો ને એમ પરમાત્મા તમારી અંદર રહેલો પરમાત્મા તમને એટલા આનંદ વિભોર કરી દેશે. આઈ હેવ સરેન્ડર માય ગ્રીન કાર્ડ, મારો ઓલ ફેમિલી. હું મારા બા બાપુજી સાથે અહીંયા વઢવાણમાં રહેતી હતી. મારા ભાઈએ મારું ગ્રીન કાર્ડ લીધું કે નાની બેન છે, એકલી છે, સિંગલ છે, તો પછી અમને તારી ચિંતા થાય. મેં કીધું મારું કાર્યક્ષેત્ર અહીંયા છે, મારું આત્મા અહીંયા છે. હું 10 વખત યુએસએ ગઈ છું.
0: અચ્છા.
1: મેં ગ્રાન્ડ યુરોપનો 21 દિવસનો પ્રવાસ કર્યો છે. મેં અલાસ્કાની ક્રુઝ લીધી છે. હું સુખી છું, ખૂબ આનંદ છે, પણ જે આનંદ મને અહીંયા મળે છે એની તો લે કઈ ન. મને પેલા પૂછે ઇઝ ધેર એની ફોર્સ, નો નો ઇટ્સ માય વિલિંગનેસ બીકોઝ આઈ લવ ઇન્ડિયા, આઈ એમ વર્કિંગ હિયર. તો કે

0: Doesn't mean કે અમે તમને વિઝા, બટ માય ઓલ રિલેટિવ્સ ધેર, સો આઈ હેવ ટુ ગો સમટાઈમ્સ ધેર. કોઈ પ્રસંગ હોય તો ઓકે, અમે 10 યર્સનો વિઝા તમને આપીએ છીએ.
1: એટલે તમે માત્ર તમારા પરિવાર પૂરતું જ તમારી લાગણીઓ સીમિત નથી, પણ કેટલો મોટો પરિવાર તમે બનાવ્યો છે, અને એની સાથે તમને જે આનંદ અને જે સંતોષ મળે છે એ ખરેખર એક પ્રેરણાદાયી છે. અને તમારી જે યાત્રા છે એ આમ કહીએ ને તો એમણે ખૂબ સરળતાથી કહી દીધું, પણ એ ખૂબ અઘરી રહી છે.
2: અઘરી છે, ખૂબ જ અઘરી છે. પોતે એક સફળ વ્યક્તિત્વ નિખાર્યું છે અને એની સાથે સાથે અન્ય બહેનોને પણ પ્રેરણા આપી અને એના વ્યક્તિત્વના વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે એ ખરેખર નોંધનીય છે, પ્રશંસનીય છે.
1: એટલે સ્ત્રી સશક્તિકરણ એટલે માત્ર એમને શિક્ષણ ન આપવું, પણ સામાજિક છે, આર્થિક છે, અને હું તો કહું આધ્યાત્મિક એ ક્ષેત્રે પણ જીવન કેવું જીવવા યોગ્ય છે એની સાચી સમજ ખરેખર પ્રફુલ્લાબેન બાળા આપ આપો છો, અને સમાજમાં એ ખરેખર દ્રષ્ટાંતરૂપ છે આપનું જીવન અને આપની પ્રવૃત્તિઓ.
0: થેન્ક યુ. અમે ચેરિટી ફંડ રાખ્યું છે 3.5-4 લાખ દર વર્ષે આ બહેનોના બાળકોને શૈક્ષણિક સહાય અને એ લોકોને મેડિકલ એડ આપી. અમને FCRA પણ મળેલું છે, ATG તો છે પણ ફોરેન કન્ટ્રીબ્યુશન, કારણ કે મારા પરિવારનું જ સૌથી મોટું યોગદાન કે બેન આ કામ કરે છે અને આપણા વતનમાં કરે છે, એટલે 5-7 લાખ રૂપિયા દર વર્ષે મારા પરિવાર તરફથી. કામની સુવાસ છે,
1: બરાબર.
0: આપણે કેવા જવું નથી પડતું કે વી આર ડુઈંગ ધીસ એન્ડ ધીસ. એક મને સંતોષ છે એ કે સમાજમાં સારા વિચારોને જો કાર્યાન્વિત કરો ને તો સમાજ સાથ આપે જ છે.
1: વાહ,
2: ખૂબ સરસ બેન. હવે સમાજમાં કોઈ બેનને આપની સંસ્થાની કંઈ જરૂર પડી કે આપની સલાહની જરૂર પડી તો એ આપનો સંપર્ક કઈ રીતે કરે, એ માટે આપનો સંપર્ક નંબર જરૂરથી જણાવો તો
0: જરૂર મને આનંદ થશે.
2: તો કૃપાબેન, જે બહેનોને આ સંસ્થાની જરૂર પડે કેવી રીતે અને કેમ સંપર્ક કરી શકાય એની માહિતી આપણે આપી દઈએ.
1: ચોક્કસ. તો આમની જે સંસ્થા છે વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ, એમના મેનેજર શ્રી છે ધર્મેન્દ્રભાઈ દવે,
2: બરાબર.
1: એમનો નંબર આપણે સૌને આપીએ અને જે કોઈને જરૂર પડે તે ચોક્કસ ત્યાં કોન્ટેક્ટ કરી શકે છે. તેમનો નંબર છે 99-2-50-43-72.
2: 99-2-50-43-72.
1: તો આપનો સમય ફાળવીને આપ અહીં સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ વાતો કરી. બહેનોને મને લાગે છે કે ઘણા નવા રસ્તાઓ પણ મળ્યા હશે અને ઘણી પ્રેરણા પણ મળી હશે, તો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.

0: આટલું સરસ આપણે પ્રેરણાદાયી વાતો કરી ભાવનાબેન, તો આપણી સાથે પ્રફુલ્લ બાળાબેન પણ છે અને સર્વે શ્રોતાઓ છે, તો આપણે સરસ મજાનું એક ગીત સાંભળીને છૂટા પડીએ.
1: ચોક્કસ.

0: બપોરનો એક થવા આવે છે, સાંભળીશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. દેશ આજ ઓપરેશન સિંદૂર કી પહેલી વર્ષગાંઠ મના રહા હૈ.

સોનાલી વાડેકરને આપ સાંભળી રહ્યા હતા. કબીર સાહેબની રચના હતી. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બિહારમાં મુખ્ય

0: મંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ. આતંકવાદ વિરૂદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ. પંજાબના મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર ઈડીનું તપાસ અભિયાન. અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુનીથી વાણિજ્યિક જહાજોને સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે લખનૌમાં મુકાબલો. સમાચાર વિગતવાર. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું. પટનાના ગાંધી મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં શપથગ્રહણ સમારોહ યોજાયો. રત્નેશ સદા, કુમાર શૈલેન્દ્ર, શીલાકુમાર, કેદાર પ્રસાદ ગુપ્તા અને લખેન્દ્રકુમાર રોશને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા, જ્યારે નિશાંતકુમાર, વિજયકુમાર સિન્હા, દિલીપ જયસ્વાલ, લેસી સિંહે મંત્રીપદના શપથ લીધા. આ ઉપરાંત નીતિશ મિશ્રા, રામકૃપાલ યાદવ, અશોક ચૌધરીએ શપથ લીધા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. ભારતીય સેનાએ આજે ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પર એક વીડિયો જાહેર કર્યો. તેમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ ભારતની સુવ્યવસ્થિત, સટીક અને અસરકારક કાર્યવાહીને દર્શાવાઈ છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા સંદેશમાં દેશની દ્રઢ પ્રતિક્રિયા પર પ્રકાશ પાડ્યો અને દેશના સાર્વભૌમત્વ તથા નાગરિકોની સુરક્ષા પ્રત્યે પોતાના પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
1: इस बहुआयामी अभियान ने आतंकवादी खतरों को प्रभावी ढंग से निष्क्रिय कर दिया, पाकिस्तानी आक्रामकता को रोका और आतंकवाद के प्रति भारत की शून्य सहिष्णुता नीति को दृढ़ता से लागू किया. इस अभियान का उद्देश्य आतंकवाद के अपराधियों और योजनाकारों को दंडित करना और सीमा पार आतंकी ढांचे को नष्ट करना था. इस अभियान के परिणाम स्वरूप 9 प्रमुख आतंकी शिविरों का विनाश, 11 पाकिस्तानी हवाई अड्डों पर हमला और कई प्रमुख आतंकवादियों का खात्मा हुआ. भानु प्रताप सिंह की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी.
0: આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાએ કરેલા અભિયાન ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ ભારતીય સેનાને નમન કર્યું. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ છે. ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન અદ્વિતીય સાહસ, સટીકતા અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું, સુરક્ષા દળોએ પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર હુમલો કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. શ્રી મોદીએ ઓપરેશન સિંદૂર આતંકવાદ વિરુદ્ધ ભારતના દ્રઢ પ્રતિક્રિયા અને રાષ્ટ્રીય સુરક્ષાના સંરક્ષણ પ્રત્યે તેમની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમ પણ ઉમેર્યું.
2: Identify, track and punish every terrorist and their backer.
3: Terror or talk ek saath nahi ho sakta. Terror or trade ek saath nahi chal sakte. Aur pani aur khoon bhi ek saath nahi beh sakta.
0: તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશના સશસ્ત્ર દળોનું સાહસ અને સમર્પણ સતત રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઓપરેશન સિંદૂર એક એવું અભિયાન રહ્યું જે હંમેશા આપણા દુશ્મનોને સેનાની શક્તિની યાદ અપાવતું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંદૂરને આતંકવાદ અને રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને નાગરિકોની સલામતી માટે જોખમી તમામ શક્તિઓ સામેના અદમ્ય સંકલ્પનો નિર્ણાયક પુરાવો ગણાવ્યો. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું છે કે આપણા સશસ્ત્ર દળોની અતૂટ હિંમત અને બહાદુરીએ ખાતરી આપી કે આતંકવાદી નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા અને તેના નાશ કરવામાં આવ્યો હતો. ભારતીય સશસ્ત્ર દળના અદભુત શૌર્ય અને સાહસના પ્રમાણ ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સશસ્ત્ર દળોના શૌર્યને સન્માન આપવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચર બદલ્યું છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સશસ્ત્ર દળોની સફળતા અને તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા દેશવાસીઓને પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોફાઇલ પિક્ચર બદલવાની અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR

0: ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ઈડી પંજાબના મુહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર તપાસ અભિયાન હેઠળ તપાસ કરી રહી છે. આ કાર્યવાહી ગ્રેટર મુહાલી ક્ષેત્ર વિકાસ સત્તામંડળ જીએમએડીએ પાસેથી જમીન ઉપયોગ પરિવર્તન પરવાના મેળવવા અંગે થયેલી છેતરપિંડી અને નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે કરવામાં આવી રહી છે. ઈડી દ્વારા નીતિન ગોહિલની તપાસ કરવામાં આવી રહી છે. તેમની ઉપર જીએમડીડીએ વેરાની ચૂકવણી ન કરનારા બિલ્ડરોની મદદ કરવા અને તેમને રાજકીય આશરો આપવાનો આક્ષેપ છે. તેઓ પંજાબના મુખ્યમંત્રીના વિશેષ કાર્ય પર તહેનાત અધિકારી રાજબીર ગુહમનના નજીકના સહયોગી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ નવી દિલ્હીમાં નવા શ્રમ સંહિતા હેઠળ 40 વર્ષ અને તેનાથી વધુ વયના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કરાવ્યો. નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ઈએસઆઈસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદઘાટન કરતા શ્રી માંડવીયાએ કહ્યું, ઈએસઆઈસી હેઠળ આવરી લેવાયેલા લોકોની સંખ્યા એક દાયકામાં 7 કરોડથી વધીને 15 કરોડ થઈ છે.
1: आज से एक दशक पहले देश में केवल 30 करोड़ लोगों को सोशल सिक्योरिटी का कवरेज मिलता था, लेकिन 12 साल के बाद इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन के डायरेक्टर जनरल ने अनाउंसमेंट करा कि भारत में सोशल सिक्योरिटी कवरेज बढ़ के मोदी गवर्नमेंट के प्रयासों से आज देश में 94 करोड़ लोगों को सोशल सिक्योरिटी की कवरेज मिल रहा है.
0: કેરળમાં નવી સરકાર બનાવવા કોંગ્રેસ પક્ષ ચર્ચા કરી રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ રાજ્યની 140 વિધાનસભા બેઠકોમાંથી 102 બેઠકો જીતી છે. ચેન્નાઈથી તિરુવનંતપુરમ પહોંચ્યા બાદ રાજ્યપાલનો સંપર્ક કરાશે. બીજી તરફ તમિળનાડુ ડીએમકેના વડા એમ કે સ્ટાલિને કહ્યું, તેમનો પક્ષ રાજ્યમાં નવા પક્ષને અપાયેલા જનાદેશનું સન્માન કરે છે અને ફરીથી ચૂંટણી કે કોઈ બંધારણીય કટોકટી ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે તેમનો પક્ષ નવી સરકારની રચનામાં અવરોધ નહીં લાવે. અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુનીથી વાણિજ્યિક જહાજોની સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવી દીધું. સાઉદી અરેબે આ અભિયાનમાં સામેલ અમેરિકાના વિમાનોને મંજૂરી નથી આપી. સ્થાનિક માધ્યમોના અહેવાલ મુજબ રવિવારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની આ જાહેરાત બાદથી સાઉદી અરબ અને અન્ય અખાતી દેશ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રમ્પે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી, પરંતુ કોઈ સમજૂતી ન થઈ શકી. દરમિયાન ઈરાનના બંદર અને દરિયાઈ સંગઠને જાહેરાત કરી કે તેઓ હોર્મુઝ જળમાર્ગમાં વાણિજ્યિક જહાજોને દરિયાઈ ટેકનિકલ અને તબીબી સહાય સેવા પૂરી પાડવા તૈયાર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. લખનૌની ટીમ ઋષભ પંત અને બેંગલુરુની ટીમ રજત પાટીદારની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ બેંગલુરુની ટીમ ત્રીજા અને લખનૌની ટીમ 10મા ક્રમાંક પર છે. રાષ્ટ્રગીત જનગણ મનના રચયિતા અને મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ છે. 7 મે 1861ના રોજ કોલકાતામાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો. તેઓ ભારતના પહેલા નોબેલ પુરસ્કાર વિજેતા હતા અને સાહિત્ય ક્ષેત્રે આ પુરસ્કાર મેળવનારા પહેલા બિન યુરોપિયન વ્યક્તિ હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આક્ષેપ લગાવતા કહ્યું, ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યા મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા ફેલાયેલી હિંસાની રાજનીતિનું વધુ એક ભયજનક ઉદાહરણ છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને આ ઘટનાને લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને તૃણમૂલની કોંગ્રેસ વિરોધ પક્ષની સરકાર દ્વારા નુકસાન પહોંચાડવાની સમજી વિચારેલું ષડયંત્ર ગણાવ્યું. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ. આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ. પંજાબના મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર ઈડીનું તપાસ અભિયાન. અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુણીથી વાણિજ્યિક જહાજોને સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે લખનૌમાં મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની ચિંતન શિબિર ગાંધીનગરના અડાલજ પાસેના ત્રિમંદિર ખાતે ચાલી રહી છે. 3 દિવસની આ ચિંતન શિબિરનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમાપન કરશે. 3 દિવસ દરમિયાન ચિંતન શિબિરમાં વિવિધ વિષયોની ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં નાગરિકોને મહેસૂલ વિષય સમસ્યાઓના સરળ અને ઝડપી ઉકેલ સહિતના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી રહ્યા છે. આ શિબિરના ઉદઘાટન પ્રસંગે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલે કલેક્ટરથી માંડી મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ રાખવા ભાર મૂક્યો હતો. તેમણે નાગરિકો સમસ્યાના ઉકેલની આશા લઈને આવતા હોય ત્યારે તેમની સાથે સહૃદય આભાર રાખવા અધિકારીઓને અપીલ કરી હતી. ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ગયા વર્ષે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન નિયંત્રણ રેખા પાર અને પાકિસ્તાનની અંદર આતંકવાદી માળખાને તોડી પાડવા માટે એક શિક્ષાત્મક અને લક્ષિત ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કરાયો, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. મોટાભાગના આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના હતા. આ ભારે

0: નુકસાનથી પીડાતા પાકિસ્તાનને યુદ્ધવિરામનો આશરો લેવાની ફરજ પડી હતી. આ ઓપરેશનને જમીન, હવા અને સમુદ્રમાં ઉચ્ચ ચોકસાઈ સંકલિત લશ્કરી કાર્યવાહી માટે ભારતની ક્ષમતા દર્શાવી. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ ખાતે યોજાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે. બીજા દિવસે પણ જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટાયેલી પાંખના વડાની નિમણૂક પર ચર્ચા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. આજના દિવસ દરમિયાન નામો પર ચર્ચા કરવામાં આવશે. આ નામો પર મહોર મારવામાં આવ્યા બાદ તેની જાહેરાત કરાશે. વલસાડ પોલીસે નાસિકની એક આંતરરાજ્ય ચોર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીના સભ્યો કારમાં આવીને બંગલાઓને નિશાન બનાવતા હતા. આ ટોળકીના મુખ્ય બે સાગરીતોની ધરપકડ કરી 34 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું નાયબ પોલીસ અધિક્ષક બી એન દવેએ જણાવ્યું.
1: બંને આરોપીઓ નાસિક પાસેના ગ્રીનવેલી ફાર્મ હાઉસમાંથી પકડાયેલા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ફાર્મ હાઉસ પણ ઘણી કિંમતનું છે અને આ આરોપીઓની પોતાની માલિકીનું છે અને ઘણા સમયથી આ બંને આરોપીઓ સાથે મળી આ પ્રકારની ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા છે. આ બંને આરોપીઓ વિરુદ્ધમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ઘણા બધા 10 થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે.
0: દરિયાકાંઠાના વિસ્તારમાં આજે મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીકથી 2 કરોડ 27 લાખ રૂપિયાથી વધુનો માદક પદાર્થ મળી આવ્યો. પોલીસે કુલ 4.5 કિલો માદક પદાર્થ કબજે કર્યો છે, જે અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી. બીજી તરફ કચ્છમાં ફરી એકવાર માદક પદાર્થના 10 પેકેટ મળી આવ્યા છે. સરહદ સુરક્ષા દળ બીએસએફએ ક્રિક વિસ્તારમાંથી આ પેકેટ કબજે કર્યા. કંડલા બંદરે ફરી એકવાર ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વર્ષ 2022 બાદ પ્રથમ વખત અહીંથી મોટા પાયે ઘઉંની નિકાસ હાથ ધરાતા વેપાર અને બંદર પ્રવૃત્તિઓમાં નવી સક્રિયતા જોવા મળી છે. કુલ 22,000 મેટ્રિક ટન ઘઉં એમવી થેરેસા જહાજ મારફતે વિદેશ મોકલવામાં આવ્યા છે. આ નિકાસ માત્ર વેપારી પ્રવૃત્તિ પૂરતી સીમિત રહી નથી, પરંતુ બંદરની કામગીરી, આયોજન ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વધતી વિશ્વસનીયતાનું પણ પ્રતિબિંબ બની છે. લાંબા સમય બાદ ઘઉંની મોટા પાયે નિકાસ સફળતાપૂર્વક પૂર્ણ થતાં વેપારીઓ અને શિપિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા વર્ગોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આગની ઘટના ઘટી હતી. નેશનલ હાઇવે 48 પર એક હોટલ નજીક પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા, જેથી લોકોમાં ગફરાટ ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારનો સર્વિસ રોડ બંધ કરી દેવાયો હતો. આગના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. નવસારી કોર્ટે બોગસ પ્રમાણપત્રોથી સરકારી નોકરી મેળવનારી મહિલાને 3 વર્ષની કેદ ફટકારી છે. વર્ષ 2007માં બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવનાર મહિલાને નવસારીની અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ફર્સ્ટ ક્લાસ કોર્ટે 3 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે. જ્યારે સહ આરોપીનું સુનાવણી દરમિયાન મૃત્યુ થયું હોવાથી તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રેવદ્રા ગામની રહેવાસી મહિલાએ વર્ષ 2007માં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અંતર્ગતની શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી માટે અરજી કરી હતી. તેણે રજૂ કરેલા બૃહદ ગુજરાત સંગીત સમિતિનું સંગીત વિશારદ બીએ પદવી વર્ષ 2006માં પ્રથમ પ્રયત્ને પાસ કરી હોવાના બનાવટી ગુણપત્રક અને સર્ટિફિકેટથી નોકરી મેળવી લીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ પોરબંદર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે મહેશ લુક્કા. પોરબંદર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળી રહ્યું છે. ગરમીનો પ્રકોપ યથાવત

જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, તેમ છતાં તાપમાન સ્થિર રહ્યું હતું. મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે 16% ભેજનું પ્રમાણ નીચું આવી 50% પહોંચ્યું છે. બજારો અને જાહેર સ્થળોએ બપોરના સમયે લોકોની અવરજવર ઘટતી જોવા મળી રહી છે. ગરમીના કારણે લોકો જરૂરી કામ માટે જ બહાર નીકળવાનું પસંદ કરી રહ્યા છે. રાત્રે ઠંડક સહિત ફરવાના સ્થળે લોકોની ભીડ જોવા મળે છે. ગરમીની ઋતુની સાથે સાથે જ તાજેતરમાં ભગવાન શ્રીરામના પરમ ભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક તેમજ ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જન્મોત્સવ નિમિત્તે પોરબંદરમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાનજીને નૂતન વસ્ત્રો અને પુષ્પહાર સહિત વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભાવિકો હનુમાનજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને હનુમાનજીને શ્રીફળ, આંકડાની માળા સહિત શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ધરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ પ્રસંગે બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમોમાં મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 2 દિવસમાં રેકોર્ડ બ્રેક 10,000 રક્તની બોટલો એકત્રિત થઈ હતી. બાલા હનુમાન ગ્રુપના કેતનભાઈ ગજ્જરે અને તેમના ગ્રુપના સભ્યો દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. ગરમીની મોસમ વચ્ચે ગત મહિને પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાતા પોરબંદર જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. 26 એપ્રિલે મતદાન થયું હતું અને 28 એપ્રિલે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે પોરબંદર માટે ખાસ બાબત એ હતી કે તે નવનિર્મિત મહાનગરપાલિકા તરીકે પ્રથમ વખત ચૂંટણીમાં ઉતર્યું હતું. ક્લબ ઓફ પોરબંદર દ્વારા વિશ્વ પૃથ્વી દિવસ અનુલક્ષીને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. રિડ્યુઝ, રિયુઝ અને રિસાયકલના મંત્ર સાથે ક્લબ દ્વારા વર્ષોથી સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓને ઇકો બ્રિક્સ બનાવવાની તાલીમ આપી માત્ર પ્લાસ્ટિકનો યોગ્ય ઉપયોગ જ નહીં પરંતુ પર્યાવરણ અને ગૌમાતાના સંરક્ષણ માટે પણ પ્રેરણા આપવામાં આવી છે. પોરબંદર શહેરના પ્રથમ વખત નિઃશુલ્ક સર્જિકલ કેમ્પની સફળતા બાદ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા દર મહિને સર્જિકલ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું છે, જેમાં બીજી વખત યોજાયેલા આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આ કેમ્પમાં 15થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. રાજ્યમાં એકમાત્ર પોરબંદરમાં તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ખાનગી હોસ્પિટલમાં તથા રૂપિયા 5,000થી 50,000ના સર્જિકલ કેમ્પ દર મહિને વિનામૂલ્યે કરવામાં આવશે. પ્રથમ કેમ્પમાં જ 80 દર્દીઓના ઓપરેશનથી સફળ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અંતર્ગત 15 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. પોરબંદરની સરકારી મેડિકલ કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓથી માંડીને સ્ટાફના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી. પોરબંદરની સરકારી મેડિકલ કોલેજ ખાતે ડીએન ડોક્ટર સુશીલ કુમારના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે એમબીબીએસના વિદ્યાર્થીઓ તેમજ વર્ગ 1 થી વર્ગ 4ના કર્મચારીઓ માટે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને વધુ ગતિ અને ગુણવત્તા આપવા માટે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ જે પ્રજાપતિએ કર્મચારી સોસાયટી ખાપટ તથા કસ્તુરબા ગાંધી સ્કૂલ નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા કામોની સ્થળ મુલાકાત લીધી હતી. હાલ ઉનાળાના કાળઝાળ તાપમાન અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને કમિશનરે સ્થળ પર જ હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ખાસ સૂચનાઓ આપી હતી. હમણાં જ આપે પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો. જનલેખક હતા મહેશ લુક્કા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ગાર્ગી વોરાને સાંભળીએ.

આપ સાંભળી રહ્યા હતા રાસબિહારી દેસાઈ અને સાથીઓને. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: श्री सोनोवाल ने आज नई दिल्ली में 10वें हिंद महासागर संवाद को संबोधित किया। श्री सोनोवाल ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में भारत सुरक्षित, समावेशी और समृद्ध हिंद महासागर क्षेत्र को सक्रिय रूप से आकार दे रहा है। श्रम और रोजगार मंत्री डॉ. मनसुख मांडविया ने नई श्रम संहिता के अंतर्गत 40 वर्ष और उससे अधिक आयु के श्रमिकों के लिए आज राष्ट्रव्यापी वार्षिक स्वास्थ्य जांच पहल का शुभारंभ किया। नई दिल्ली स्थित कर्मचारी राज्य बीमा निगम ESIC मेडिकल कॉलेज और अस्पताल का उद्घाटन करते हुए डॉ. मांडविया ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में पिछले 12 वर्ष में देश के कार्यबल और युवा शक्ति के प्रति सम्मान में उल्लेखनीय वृद्धि हुई है। IPL क्रिकेट में आज शाम 7:30 बजे लखनऊ में लखनऊ सुपर जायंट्स का मुकाबला रॉयल चैलेंजर्स बेंगलुरु से होगा। बेंगलुरु अंक तालिका में तीसरे और लखनऊ अंतिम पायदान पर है। चीन के शंघाई में तीरंदाजी विश्व कप के दूसरे चरण में भारतीय महिला रिकर्व टीम ने फाइनल में पहुंचकर पहला पदक पक्का किया। सेमीफाइनल में आज भारत ने उलटफेर करते हुए वर्तमान विश्व विजेता दक्षिण कोरिया को 5-1 से हराया। फाइनल में दीपिका कुमारी, अंकिता भकत और कुमकुम मोहत की टीम का सामना चीन से होगा। भारतीय पुरुष रिकर्व टीम को पहले ही राउंड में हार का सामना करना पड़ा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે સાંભળશો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા, ત્યારબાદ ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત। પ્રથમ કાર્યક્રમની માહિતી, 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં મનુભાઈ સોલંકી પાસેથી પ્રાચીન ભજન અને તૃપ્તિ પ્રજાપતિ પાસેથી લોકગીત સાંભળશો। યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી અંતર્ગત વિશ્વ રેડક્રોસ દિવસના સંદર્ભમાં ભારતનો આરોગ્ય ક્ષેત્રમાં વિકાસ, સિદ્ધિ તથા પડકારો એ વિશે રુદ્ર શેઠનો વાર્તાલાપ। 7 રજૂ કરીશું ગરફિલ્મ સંગીત। 7:22 ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો। રાત્રે 8 કાર્યક્રમ સુરમાધુરી। 8:30 સાંભળશો ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો રેડક્રોસ દિવસની પૂર્વ સંધ્યાએ સંદેશ। ગુજરાતી ગેરફિલ્મ સંગીત રજૂ કરીશું 8:35 9:15 પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદ કેન્દ્રની પ્રસ્તુતિ। 9:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર। 10 લોકસંગીત અને સુગમ સંગીતના ક્ષેત્રીય ભાષાઓના કાર્યક્રમ 2026 અંતર્ગત રાજેશ કુમાર સોઢારતરના કંઠે લોકસંગીત અને મોહમ્મદ વકીલના સ્વરમાં ગઝલ। આ હતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા। હવે સાંભળશો ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત। પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠાની યાદી મુજબ તારીખ 20/3/2026 રોજ ધ્રુવીબેન વસંતભાઈ ડોડિયા ગુમ થયેલ છે, જેમની ઉંમર 18 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ, રંગે ઘઉંવર્ણા છે, જેમની આંખો કાળી, વાળ કાળા તથા ચહેરો ગોળ છે, જેમને શરીરે કાળા કલરનું ટી શર્ટ તથા પેન્ટ પહેરેલ છે, જેઓ ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી ભાષા જાણે છે। પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની યાદી મુજબ તારીખ 21/4/2026 રોજ ઉર્વશીબેન દામજીભાઈ ડાભી ગુમ થયેલ છે, જેમની ઉંમર 18 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણા છે, જેમને શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે। પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠાની યાદી મુજબ તારીખ 22/4/2026 રોજ પવનબેન ઉર્ફે પ્રવીણાબેન નાનજીભાઈ પ્રજાપતિ ગુમ થયેલ છે, જેમની ઉંમર 28 વર્ષ, શરીરે મજબૂત બાંધાના, રંગે ઘઉંવર્ણા છે, જેમની ઊંચાઈ 5 ફૂટ, જેમની આંખો કાળી, વાળ કાળા અને ચહેરો ગોળ છે।

શરીરે ગ્રીન કલરનો ડ્રેસ પહેરેલ છે, જેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની યાદી મુજબ તારીખ 23/4/2026ના રોજ ધારાબેન તુલસીભાઈ ચૌહાણ ગુમ થયેલ છે, જેમની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે, જેમની ઉંમર 21 વર્ષ છે, જેઓ શરીરે મધ્યમ બાંધાના છે, રંગે ઘઉંવર્ણા, જેમને શરીરે કાળા કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. જેઓને આ કોઈ વિશે કોઈ પણ જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી. તો મિત્રો, સાંભળતા રહો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમો આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી, જે તમારી સાંજ અને દિવસના અંતને બનાવશે મનોરંજક.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમમાં પ્રથમ સાંભળી કિશોર કુમારના સ્વરમાં કટી પતંગ ફિલ્મનું આ ગીત. સંગીત રાહુલદેવ બર્મનનું, શબ્દ છે આનંદ બક્ષીના.

મિત્રો, ગુલમહોર શબ્દ જ એવો છે જે આપણને ઠંડક આપે છે અને મન આનંદિત થઈ જાય છે. નવાઈની વાત તો એ છે કે ગુલમહોર વૃક્ષ ભર ગરમીમાં જ ફૂલોથી મહેકી ઉઠે છે. કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે, એમાં પણ આ ઋતુનો વૈભવ સૌથી નિરાળો છે. આ ઋતુની શરૂઆતથી જ ધરતીના અંગે અંગમાં અનેરી સ્ફૂર્તિ અને પ્રકૃતિને માંડવે જાણે ઉત્સવ જેવું વાતાવરણ જામે છે. પુષ્પોના મનમોહક રંગો અને સુગંધ અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે અને ભમરા પોતાના મધુર ગુંજારવથી વાતાવરણને ભરી દે છે. હેને મિત્રો,

મિત્રો, ઉનાળો આવે એટલે ગરમીની સાથે એક ખાસ રંગ પણ લાવે છે. એ રંગ છે ગુલમોરનો, લાલ, કેસરિયો અને દિલને સ્પર્શી જાય એવો. જ્યારે સૂરજ પોતાની તપીશ વધારી દે છે ત્યારે કુદરત ગુલમોરના ફૂલો વડે આપણને શાંતિ આપે છે. ઉનાળામાં ખીલતું આ ઝાડ જાણે કહે છે કે ગરમી ભલે વધી જાય પણ કુદરતી સૌંદર્ય ક્યારેય ઓછું થતું નથી, હે ને મિત્રો? કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં દેવતા ફિલ્મનું આ ગીત.

મિત્રો, ઉનાળો એટલે રજાઓ, મજા અને બાળપણની યાદો, અને આ બધામાં ગુલમહોરનો રંગ ઉમેરાય તો દરેક પળ ખાસ બની જાય છે, હે ને? ગુલમહોરના નાજુક ફૂલ પવનમાં લહેરાય અને આપણને યાદ અપાવે કે જીવનમાં રંગ હોવો જોઈએ. તો ચાલો આ ઉનાળામાં ગુલમહોરની જેમ ખીલીએ અને જીવનમાં રંગ ભરીએ, કારણ કે ઉનાળો ગરમ હોય છે પણ ગુલમહોર તેને સુંદર બનાવી દે છે. કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળી કભી કભી ફિલ્મનું આ ગીત.

કાર્યક્રમના અંતમાં સાંભળી લતા મંગેશકરના સ્વરમાં મીલી ફિલ્મનું આ ગીત, સંગીત SD બર્મનનું, શબ્દો છે યોગેશના.

હમણાં માણી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહાર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ લોકસંગીત. આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મનુભાઈ સોલંકી પાસેથી પ્રાચીન ભજન.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે?

તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: જીવી ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ તૃપ્તિ પ્રજાપતિના કંઠે લોકગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ

હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે સાંભળશો હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજનું મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ છે, જે સામાન્ય કરતા 1.7 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ છે, જે સામાન્ય કરતા 1.1 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. સાંજે 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 18% હતું. આજનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આકાશ અંશતઃ વાદળછાયું રહેશે. આ સાથે જ હવામાન સમાચાર સમાપ્ત થયા. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: ખુશાલી ની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: નમસ્કાર યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, લઈને આવી છું આપનો મનપસંદ કાર્યક્રમ યુવવાણી। હું છું આપની રેડિયો મિત્ર ખુશી। મિત્રો, રેડિયો માત્ર અવાજ નથી, તે લાગણીઓ છે, વિચારો છે અને દિલથી દિલ સુધી પહોંચતો એક અદૃશ્ય સંબંધ છે। આજે હું આવી છું એક એવા જ વિષય સાથે જ્યાં કોઈ ભેદ નથી, કોઈ સરહદ નથી, ફક્ત છે માનવતા। દર વર્ષે 8 મેના દિવસે સમગ્ર વિશ્વમાં રેડક્રોસ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ આપણને યાદ પાવે છે કે માણસ બનવું એ સૌથી મોટી ઓળખ છે। જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય, જ્યારે અકસ્માત થાય, ત્યારે સૌથી પહેલાં કોણ આગળ આવે છે? જવાબ છે રેડક્રોસ। મિત્રો, આ કાર્યક્રમ આગળ વધારતા પહેલા ચાલો એક નાનો સંગીતમય વિરામ લઈએ, તો સાંભળો આ સુંદર મજાનું ગીત।

0: મિત્રો, રેડક્રોસ વિશે વાત કરીએ તે પહેલાં શું તમે જાણો છો કે ભારતના આરોગ્ય ક્ષેત્રે કેટલો વિકાસ થયો છે અને હજુ પણ કેટલા પડકારો છે? તો આવો આ રસપ્રદ વિષય પર ભારતનો આરોગ્ય ક્ષેત્રે વિકાસ, સિદ્ધિઓ અને પડકારો વિશે વધુ જાણવા માટે સાંભળીએ રુદ્ર શેઠ સાથે રાજેશ ખરાડીનો ઇન્ટરવ્યૂ.
1: નમસ્કાર યુવા મિત્રો, આજના યુવાણી કાર્યક્રમમાં આજે આપણી સાથે છે રુદ્ર શેઠ.
2: પ્રણામ
1: રુદ્ર શેઠ, આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે યુવાણી કાર્યક્રમમાં રુદ્ર શેઠ જે આવ્યા છે એમના વિશે માહિતી આપું તો એ MBBSનો ફાઇનલ ઇયરનો અભ્યાસ કરી રહ્યા છે, તો આજે એમની પાસે આપણે માહિતી મેળવીશું આરોગ્યને લગતી જ. આપને બી ઉપયોગી થશે કે ભારતના આરોગ્ય ક્ષેત્રમાં જે છેલ્લા દાયકામાં કયા કયા મોટા પરિવર્તન આવ્યા છે અને બીજી પણ એને સંલગ્ન બીજી માહિતી આપણે લઈશું. તો સૌથી પહેલા આકાશવાણી સ્ટુડિયોમાં રુદ્ર શેઠ, આપનું સ્વાગત છે.
2: પ્રણામ.
1: સૌથી પહેલા મારો પ્રશ્ન એ છે કે ભારતનું જે આરોગ્ય ક્ષેત્ર છે એમાં જો છેલ્લા દસકાની વાત કરીએ તો કયા કયા પરિવર્તનો આવ્યા છે એ અમારા મિત્રોને સૌથી પહેલા સમજાવો.
2: જરૂર મિત્રો, છેલ્લા દાયકામાં ભારતના આરોગ્ય ક્ષેત્રમાં જે પરિવર્તન આવ્યું છે તેને આપણે સાચા અર્થમાં એક શાંત પરંતુ શક્તિશાળી આરોગ્ય ક્રાંતિ કહી શકીએ. પહેલાં આપણા દેશમાં આરોગ્ય સેવાઓ મુખ્યત્વે શહેરો પૂરતી સીમિત હતી અને આ વ્યવસ્થા મોટે ભાગે બીમારી થઈ ગયા પછીની સારવાર પર નિર્ભર હતી. પરંતુ આજે આ દિશામાં મૂળભૂત બદલાવ આવ્યો છે અને હવે આપણી આરોગ્ય વ્યવસ્થા વધુ નિવારણલક્ષી, ડિજિટલ અને સર્વસમાવેશક બની રહી છે. આજે ભારત પાસે 2.17 લાખથી વધુ સરકારી આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જે ગ્રામ્ય વિસ્તારો સુધી સેવા પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સન 2018માં શરૂ થયેલી આયુષ્માન ભારત યોજના એક ઐતિહાસિક વળાંક સાબિત થઈ છે. આ યોજના હેઠળ 50 કરોડ નાગરિકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ હોસ્પિટલ દાખલા નોંધાઈ ચૂક્યા છે. આ કારણે પ્રથમ વખત ગરીબ અને વંચિત વર્ગોને ખાનગી હોસ્પિટલમાં ગુણવત્તાયુક્ત સારવાર મળવા લાગી છે. ડિજિટલ ક્ષેત્રે પણ ભારતે ઝડપી છલાંગ લગાવી છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત 60 કરોડથી વધુ આભા હેલ્થ હાઈડી બનાવવામાં આવ્યા છે અને 40 કરોડથી વધુ આરોગ્ય નોંધો ડિજિટલ રૂપે જોડવામાં આવી છે. હવે દર્દીનો સંપૂર્ણ તબીબી ઇતિહાસ ક્ષણભરમાં ઉપલબ્ધ થઈ શકે છે, જેના કારણે સારવાર વધુ ઝડપી અને સચોટ બની છે. આ તમામ પ્રગતિઓ ભેગી કરીએ તો સ્પષ્ટ થાય છે કે ભારત હવે માત્ર બીમારીની સારવાર નથી કરતું પરંતુ એક સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરી રહ્યું છે.
1: ખૂબ સરસ, આપે આરોગ્ય ક્ષેત્રમાં જે જે ઉપલબ્ધિઓ છે એના વિશે તમે વાત કરી. હવે અમારા યુવા મિત્રોએ એ પણ જણાવો કે આપણા દેશે રોગ નિયંત્રણ ક્ષેત્રે કઈ મોટી સિદ્ધિ મેળવી છે એનું ટૂંકમાં માહિતી આપો.
2: ચોક્કસ. ભારતે છેલ્લા કેટલાક દાયકાઓમાં રોગ નિયંત્રણ ક્ષેત્રે જે સિદ્ધિઓ હાંસલ કરી છે ને તે સમગ્ર વિશ્વ આરોગ્ય સમુદાય માટે પ્રેરણાદાયી છે. સૌ પ્રથમ માતૃ અને બાળ આરોગ્ય વિશે વાત કરીએ તો ભારતમાં માતૃ મૃત્યુ દર 1990ની સરખામણીએ 83% ઘટ્યો છે. આ ઘટાડો નાનો નથી, આ લાખો માતાઓના જીવ બચાવવાની ગાથા છે. શિશુ મૃત્યુ દર 39 પ્રતિ 1000થી ઘટીને 28 પ્રતિ 1000 થયો છે અને 5 વર્ષ નીચેના બાળ મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મલેરિયા સામેની લડાઈ પણ ઉલ્લેખ કરવા જેવી છે. WHOના આંકડા મુજબ ભારતના મલેરિયાના કેસ 80%થી વધુ ઘટ્યા છે અને મૃત્યુ દરમાં 78% જેટલો ઘટાડો નોંધાયો છે. ક્ષય રોગ એટલે કે TBના ક્ષેત્રે પણ ભારતે 2015 થી 2023 વચ્ચે 21% જેટલો ઘટાડો નોંધ્યો છે. ભારત સરકારે 2025 સુધીમાં TBને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે વૈશ્વિક લક્ષ્ય 2030 કરતાં 5 વર્ષ આગળ છે. રસીકરણ કાર્યક્રમ ભારતની સૌથી ઉજ્જવળ સફળતાઓ પૈકી એક છે. સ્વાતંત્ર્ય સમયે રસીકરણ આવરણ 20%થી ઓછું હતું, આજે તે 90%થી વધુ છે. ભારત 2014માં પોલિયો મુક્ત જાહેર થઈ ચૂક્યો છે, જે સ્વાસ્થ્ય ક્ષેત્રની એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. આ સૌ સિદ્ધિઓ ભારતના જાહેર આરોગ્ય ક્ષેત્રના સ્વાસ્થ્ય સંરક્ષકો, ડૉક્ટરો, નર્સો, આશા કાર્યકર્તાઓ અને નીતિ ઘડવૈયાઓની અથાગ મહેનતનું પ્રતિફળ છે.
1: રુદ્ર શેઠ, આપે બહુ સરસ માહિતી આપી. હવે ગ્રામ્ય ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે જે કયા કયા સુધારા થયા છે આપણા દેશમાં એ વિશે થોડી માહિતી આપો.
2: ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રે ભારતે ઘણું સ્પષ્ટ આયોજન કર્યું છે. આયુષ્માન ભારત અંતર્ગત સ્થાપિત 1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ ગ્રામ્ય ભારતની આરોગ્ય ધડકન બની ચૂક્યા છે. આ કેન્દ્રો હવે માત્ર OPD પૂરતા મર્યાદિત નથી, પરંતુ ત્યાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર સ્ક્રીનિંગ અને યોગ ઉપચાર જેવી સેવાઓ પણ ઉપલબ્ધ છે. 1.5 લાખથી વધુ આશા કાર્યકર્તાઓ ઘર ઘર જઈ આરોગ્ય શાસ્ત્રતા ફેલાવે છે. સગર્ભ માતાઓ અને નવજાત શિશુઓની ઘર આંગણે સંભાળ કરે છે. ટેલિમેડિસિન સેવાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ શહેરના નિષ્ણાત ડૉક્ટરો સાથે ઘર બેઠા સંવાદ કરી શકે છે, જે ગ્રામનગર ભેદ ઘટાડીને ભારતના ગ્રામ્ય આરોગ્ય સેવા ક્ષેત્રે લાસ્ટ માઇલ ડિલિવરીની દિશામાં નક્કર પગલાં ભરી રહ્યું છે.
1: રુદ્ર, આપણે આ વાત કરી ગ્રામ્ય વિસ્તારના આરોગ્યની, બરાબર છે, અને ભારતની દુનિયાના દરેક દેશોમાં ગંભીર રોગો થતા હોય છે, તો આપણે ભારતની જ વાત કરીએ તો ભારતમાં હાલમાં કયા રોગો એવા છે જે ચિંતાજનક છે અને એના માટે ભવિષ્યના પડકારો કયા કયા છે?
2: મિત્રો, ભારતમાં આજે સૌથી મોટો ખતરો બની ચૂક્યા છે બિન સંક્રામક રોગો, એટલે કે NCDs. WHOના આંકડા અનુસાર ભારતમાં 60%થી વધુ મૃત્યુ હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર અને ફેફસાના રોગોથી થાય છે. ICMR 2023ના અભ્યાસના અનુસાર ભારતમાં 10 કરોડથી વધુ ડાયાબિટીસ દર્દીઓ છે, જેના કારણે ભારત ડાયાબિટીસ કેપિટલ ઓફ ધી વર્લ્ડ ગણાવા લાગ્યો છે. વાયુ પ્રદૂષણ સાથે જોડાયેલા COPD અને અસ્થમા જેવા રોગો લેન્સેટના અહેવાલ અનુસાર ભારતમાં વૈશ્વિક સ્તરે સૌથી ઊંચો ભાર ધરાવે છે. TB હજી સંપૂર્ણ નાબાદ નથી. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ઓળખ ફરી ઊભા કરી રહ્યા છે અને એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એક ઉભરતો ભય છે. સૌથી ઓછી ચર્ચા પણ સૌથી ઊંડો ઘા એ છે માનસિક સ્વાસ્થ્ય. WHO અનુસાર ભારતમાં દર 7માંથી એક વ્યક્તિ કોઈને કોઈ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પ્રભાવિત છે, છતાં આ ક્ષેત્રે આજે પણ ખૂબ ઓછું ધ્યાન પામ્યું છે. ડૉક્ટર દર્દી ગુણોત્તર WHOના ધોરણ કરતાં ઓછો છે અને ગ્રામ શહેર વચ્ચેનું ડિજિટલ અંતર હજી ઘટ્યું નથી. આ પડકારો ઓળખવા એ જ ભવિષ્ય ઘડવાનો પ્રથમ ડગલું છે.
1: હવે આપના મતે જો ભારતે 2047 સુધી સ્વસ્થ ભારતનું ધ્યેય હાંસલ કરવું હોય તો કઈ રીતે ને કઈ દિશામાં કામ કરવું જોઈએ?
2: મિત્રો, 2047 સુધીમાં ભારત વિકસિત ભારત બનવા ઈચ્છે છે અને સ્વસ્થ ભારત એ તેનો અચૂક આધારસ્તંભ છે. નીતિ આયોગની હેલ્થ વિઝન 2047ની દૃષ્ટિ અનુસાર ભારતે યુનિવર્સલ હેલ્થ કવરેજ, ટેકનોલોજી આધારિત નિવારક આરોગ્ય અને ડિજિટલ ફર્સ્ટ હોસ્પિટલ વ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધવું જોઈએ. સૌ પ્રથમ ભારતે આરોગ્ય ખર્ચ GDPના ઓછામાં ઓછા 3% સુધી વધારવો જોઈએ, જે આ ક્ષણ 2% આસપાસ છે. બીજું, AI, બિગ ડેટા અને ટેલિમેડિસિનને ગ્રામ્ય સ્તર સુધી ઊંડો ઉતારી પ્રેડિક્ટિવ હેલ્થકેરની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જ્યાં બીમારી આવે તે પહેલાં જ તેની ઓળખ થઈ શકે. ત્રીજું, માનસિક સ્વાસ્થ્ય સેવાઓ, NCD મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કંટ્રોલ, આ 3 ક્ષેત્રે ઝડપી ધ્યાન અને રોકાણ જરૂરી છે. સૌથી મહત્વ, આરોગ્ય એ માત્ર આરોગ્ય ખાતાની જવાબદારી નથી. શિક્ષણ, પોષણ, સ્વચ્છ પાણી, પ્રદૂષણ નિયંત્રણ અને ગ્રામ વિકાસ, આ તમામ ક્ષેત્રો ભેગા થઈ સ્વસ્થ ભારતનું ભવ્ય ચિત્ર બનાવે છે. સ્વસ્થ ભારત માત્ર સારવારથી નહીં, પ્રિવેન્શનથી, ટેકનોલોજીથી અને સમાન પહોંચથી બને છે. જ્યારે ભારતનો છેલ્લો નાગરિક સ્વસ્થ હશે ત્યારે જ ભારત સાચા અર્થમાં વિકસિત ગણાશે.
1: ખૂબ જ સરસ માહિતી આપી આપે. હાલમાં તમે તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છો, પણ ખૂબ જ સારી રીતે તમે અમારા મિત્રોને સમજાવ્યું. એના માટે આકાશવાણી તરફથી, આકાશવાણી પરિવાર તરફથી, શ્રોતાઓ તરફથી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
2: ધન્યવાદ.
0: આ સાથે રુદ્ર શેઠ સાથે રાજેશ ખરાડી દ્વારા લેવામાં આવેલ આ માહિતીસભર ઇન્ટરવ્યુ અહીં પૂર્ણ થાય છે. આશા છે કે તમને આમાંથી મહત્વપૂર્ણ

પૂર્ણ જાણકારી મળી હશે. હવે આગળ વધીએ. મિત્રો, ઇતિહાસ હંમેશા ફક્ત યુદ્ધ અને રાજાઓની કહાની નથી. ઇતિહાસ ક્યારેક એક માણસ, એક ક્ષણ અને એક નિર્ણયથી બની જાય છે. ચાલો થોડું ઇતિહાસમાં જઈએ. વર્ષ 1859, ઇટલીના સોલફેરિનોમાં ભયંકર યુદ્ધ ચાલતું હતું. ત્યાં ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો હતો. હજારો સૈનિકો ઘાયલ પડ્યા હતા. આ દ્રશ્યો જોઈ ઉભો હતો હેનરી ડ્યુનાન્ટ. મિત્રો, હેનરી ડ્યુનાન્ટ ત્યાં ફક્ત એક વ્યાપારી ઉદ્દેશ્ય લઈ ગયા હતા. પરંતુ જ્યારે આંખ સામે ઘાયલ સૈનિકોની ચીસ સંભળાઈ ત્યારે વ્યાપારી ભૂલાઈ ગઈ. ડ્યુનાન્ટે ત્યાંની સ્ત્રીઓ અને ગ્રામજનોને ભેગા કર્યા, ઘાયલ સૈનિકોની સારવાર શરૂ કરી, ખોરાક પાણીનો ટેકો આપ્યો. તૂટી ફ્રટેલી બધા ભાઈઓ છે. ડ્યુનાન્ટના આ શબ્દોએ ઇટલિયન સ્ત્રીઓ ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો. સોલફેરિનો છોડ્યા પછી ડ્યુનાન્ટના મનમાંથી એક ઘાયલ ચહેરા ગયા નહીં. તેમણે જે જોયું તે દુનિયા સુધી પહોંચાડવા એક પુસ્તક લખ્યું, અ મેમરી ઓફ સોલફેરિનો. આ પુસ્તક માત્ર એક વાર્તા ન હતું, પરંતુ તે લોકો માટે એક સંદેશ હતો. આ વાંચીને યુરોપના ઘણા લોકો વિચારવા લાગ્યા. ડ્યુનાન્ટની વાત ખૂબ જ સીધી હતી. યુદ્ધ બંધ કરવું મુશ્કેલ હોઈ શકે, પણ ઘાયલ સૈનિકોને ભેદભાવ વગર સારવાર આપવી જોઈએ. આ વિચારથી પ્રેરાઈને 1863માં જીનીવામાં 5 લોકો ભેગા થયા અને હેનરી ડ્યુનાન્ટના નેતૃત્વ હેઠળ ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ એટલે કે ICRCની શરૂઆત થઈ. આ માનવતાની દિશામાં એક મોટું પગલું હતું. પછી 1864માં જીનીવા કન્વેન્શન થયું, જેમાં 12 દેશોએ મળીને એક નિયમ બનાવ્યો કે યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને કોઈ પણ ભેદભાવ વગર સારવાર મળશે. આ સાથે એક ખાસ નિશાન પણ દુનિયામાં ઓળખાયું, સફેદ પૃષ્ઠભૂમિ પર લાલ ક્રોસ. આ સ્વિટ્ઝરલેન્ડના ધ્વજના ઉલટા રંગો પરથી બનાવાયું છે. આ નિશાનનો અર્થ છે શાંતિ, મદદ અને સલામત જગ્યા. મિત્રો, હેનરી ડ્યુનાન્ટનો જન્મદિવસ એટલે 8 મે, આ જ દિવસે આજે વિશ્વ રેડક્રોસ દિવસ ઉજવાય છે અને 1901માં પહેલો નોબેલ શાંતિ પુરસ્કાર પણ તેમને જ મળ્યો હતો. આજે પણ રેડક્રોસના મૂળ વિચારો એ જ છે, નિસ્વાર્થ સેવા અને માનવતા. મિત્રો, રેડક્રોસ ફક્ત જીનીવા સુધી સીમિત નથી, ભારત પણ તેની મહત્વપૂર્ણ કડી છે. 1920માં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એક્ટ હેઠળ તેની શરૂઆત થઈ હતી, જ્યારે ભારત સ્વતંત્ર પણ ન હતું. આજે ભારતના રાષ્ટ્રપતિ આ સંસ્થાના મુખ્ય પ્રમુખ છે. દેશભરમાં 700થી વધુ જિલ્લા શાખાઓ છે. 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તેનો ફેલાવો છે અને 1 કરોડથી વધુ લોકો સ્વયંસેવક તરીકે જોડાયેલા છે. COVID-19 દરમિયાન પણ તેના વોલેન્ટિયર્સે ખૂબ જ મહત્વની સેવા આપી હતી. 2001ના ભૂકંપમાં રેડક્રોસે બચાવ અને રાહત આપી મહત્વની સેવા કરી હતી. ત્યારબાદ ગુજરાતના પૂર અને કેરળ, ઓડિશા, ઉત્તરાખંડ જેવી આપત્તિઓમાં પણ લોકોને ભોજન, સારવાર અને સહારો આપ્યો. મિત્રો, રેડક્રોસ ફક્ત સેવા નથી, તે માનવતા અને એકતાનું સાચું ઉદાહરણ છે. રેડક્રોસને ફક્ત એક રિલીફ ઓર્ગેનાઇઝેશન તરીકે જોવું પૂરતું નથી. આ એક વિચાર છે, એક વલણ છે, જે 7 મજબૂત સિદ્ધાંતો પર ઊભું છે. સરળ શબ્દોમાં કહીએ તો આ 7 પ્રિન્સિપલ્સ એ રેડક્રોસનું હૃદય છે. પહેલું, માનવતા, એટલે કે દરેક માણસમાં પહેલા માનવતા હોવી જોઈએ. કોઈ ઘાયલ હોય, કોઈ ભૂખ્યું હોય, ત્યાં ફક્ત મદદ જ મહત્વની છે. બીજું, નિષ્પક્ષતા, એટલે ધર્મ, જાતિ કે દેશ કંઈ જ વચ્ચે નથી આવતું. ત્રીજું, તટસ્થતા, રેડક્રોસ કોઈ રાજકારણમાં નથી પડતું, તેનું કામ ફક્ત સેવા કરવાનું છે. ચોથું, સ્વતંત્રતા, ભલે સરકાર સાથે કામ કરે પણ તેનો નિર્ણય અને મિશન પોતાનું જ હોય છે. પાંચમું, સ્વૈચ્છિક સેવા, અહીં કોઈ લોભ નથી, કોઈ જબરદસ્તી નથી, ફક્ત દિલથી કરેલી સેવા છે. છઠ્ઠું, એકતા, એક દેશ, એક રેડક્રોસ, સાથે મળીને કામ કરવાનો ભાવ. અને સાતમું,

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓપરેશન સિંધુને એક વર્ષ પૂર્ણ. ભારતે કહ્યું, ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનને પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ મળ્યો. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશના સૈન્યની કામગીરીને બિરદાવી. તમિલનાડુના રાજ્યપાલે ટીવીકે પ્રમુખ સી જોસેફ વિજયને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી સમર્થન ન હોવાનું જણાવ્યું. વિયેતનામના રાષ્ટ્રપતિ મુંબઈમાં બિઝનેસ ફોરમને સંબોધતા કહ્યું કે ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક. ઇઝરાયેલે લેબનોનમાં ઇરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ઠેકાણ પર હુમલો કર્યો અને આઈપીએલ ક્રિકેટમાં આરસીબીએ ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સને બેટિંગ સોંપ્યું. સમાચાર વિગતવાર. ભારતે આજે કહ્યું છે કે તેણે ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ યોગ્ય જવાબ આપ્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે ભાર મૂક્યો કે પાકિસ્તાન લાંબા સમયથી સરહદ પાર આતંકવાદનો ઉપયોગ રાજ્યનીતિના સાધન તરીકે કરે છે. તેમણે કહ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા માટે કાર્યવાહી યથાવત રાખશે.
1: પૂરે દુનિયાને દેખા કિસ પ્રકાર કે બર્બરતા કે સાથ પહેલગામ મેં આતંકવાદી હમલા હુઆ થા જિસમે 26 માસૂમ લોગો કે જાની ગઈ થી. હમ લોગો ને પાકિસ્તાન કો ઉસકે બાદ ઓપરેશન સિંદૂર કે જરિયે મુંહતોડ જવાબ દિયા ઉનકે સીમા પાર સે આતંકવાદ કે સમર્થન કે લિયે. પૂરે દુનિયા જાનતી હૈ કે પાકિસ્તાન સીમા પાર સે આતંકવાદ કો એક ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સ્ટેટ પોલિસી કી તરહ ઉસકા ઇસ્તેમાલ કરતા હૈ.
0: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને સ્વદેશ પરત મોકલવા અંગેના પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચકાસણીના 2,860થી વધુ કેસ પેન્ડિંગ છે.
1: જો લોગ અવૈધ ઢંગ સે હમારે યહાં રહે રહે હૈ ઇસમેં હમકો બાંગ્લાદેશ કી સહયોગ ચાહિયે તાકિ વો ઉનકો રિપેટ્રિએટ કિયા જાયેગે અપને દેશ. પિછલે કુછ સાલો મેં 2,860 સે ઉપર એસે મસલે હૈ જિસમેં હમ લોગો ને રાષ્ટ્રીય સત્યાપન કે લિયે બાંગ્લાદેશ કો ખબર કિયા હૈ ઓર યે સભી મામલે ઉનકે યહાં લંબિત હૈ. હમારા યે નીતિ હૈ કે જો ભી વિદેશી નાગરિક હમારે યહાં અવૈધ રૂપ સે રહે રહા હૈ વો ઉનકો અપને દેશ જાના પડેગા જબ ઉનકી નેશનલિટી વેરિફિકેશન ઉનકા રાષ્ટ્રીયતા કા સત્યાપન હો જાતા હૈ.
0: કેનેડામાં ખાલિસ્તાની જૂથો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારતે સતત ઉગ્રવાદી અને અલગતાવાદી તત્વો દ્વારા કેનેડિયન પ્રદેશના સલામત આશ્રયસ્થાન તરીકે ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે વારંવાર કેનેડા સરકારને તેની ભૂમિ પરથી કાર્યરત ભારત વિરોધી ઉગ્રવાદી તત્વો સામે અસરકારક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંધુને આતંકવાદ અને આપણા સાર્વભૌમત્વ અને નાગરિકોની સલામતી માટે જોખમરૂપ તથા પરિબળો સામે ભારતના અટલ સંકલ્પનું નિર્ણાયક પ્રમાણ ગણાવ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે પહેલગામ ખાતે થયેલા ક્રૂર હુમલાનો યોગ્ય અને અનુકરણીય ચોકસાઈ સાથે સામનો કરવામાં આવ્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે જે લોકો ભારતને ધમકી આપવા માગે છે તેઓએ જાણવું જોઈએ કે આપણું રાષ્ટ્ર સતર્ક, સંયુક્ત અને તાકાતથી જવાબ આપવા માટે સજ્જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આતંકવાદને હરાવવા અને તેના સક્ષમ ઇકોસિસ્ટમને તોડી પાડવાના પોતાના સંકલ્પમાં અડગ છે. ઓપરેશન સિંધુના એક વર્ષ પૂર્ણ થવા પર સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન દરમિયાન અપ્રતિમ હિંમત, ચોકસાઈ અને સંકલ્પ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે દળોએ પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો. શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું કે સમગ્ર રાષ્ટ્ર સશસ્ત્ર દળોને તેમની બહાદુરી માટે સલામ કરે છે. તમિલનાડુમાં રાજકીય મડાગાંઠ વચ્ચે નવી સરકાર બનાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. આ સંદર્ભમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે આજે ચેન્નાઈના લોકભવનમાં ટીવી કે પ્રમુખ

પ્રમુખ સી જોસેફ વિજયને આમંત્રણ આપ્યું હતું. લોકભવન તરફથી પ્રેસ નોંધમાં જણાવવામાં આવ્યું છે કે બેઠક દરમિયાન રાજ્યપાલે સમજાવ્યું હતું કે સરકાર બનાવવા માટે તમિલનાડુ વિધાનસભામાં જરૂરી બહુમતી સમર્થન સ્થાપિત થયું નથી. વિયેતનામના રાષ્ટ્રપતિ તોલામે આજે ભાર મૂક્યો હતો કે ભારત અને વિયેતનામ પાસે આજના બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની નોંધપાત્ર તક છે. મુંબઈમાં ભારત વિયેતનામ બિઝનેસ ફોરમને સંબોધતા શ્રી લેમે જણાવ્યું કે ભૂતકાળમાં બંને દેશોએ પરસ્પર સહયોગથી ઘણા પડકારોનો સામનો કર્યો છે અને ભારતીય કંપનીઓ, ખાસ કરીને અત્યાધુનિક ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓને વિયેતનામમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે બોલતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને વિયેતનામ જેવા દેશોમાં ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો એશિયાના ભવિષ્યને આકાર આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. ઇઝરાયેલે આજે જણાવ્યું હતું કે તેણે લેબનોનના નબાતી વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઇરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલો કર્યો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં ઇઝરાયેલી વાયુસેનાએ જણાવ્યું કે દક્ષિણ લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના આશરે 20 જેટલા લશ્કરી સ્થળો પર હુમલા કર્યા હતા. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ઇઝરાયેલ નાગરિકોના રક્ષણ માટે આ હુમલા કર્યા હોવાની સ્પષ્ટતા કરાઈ હતી. IAF જણાવ્યું હતું કે યુદ્ધવિરામ સમજૂતીની શરૂઆતથી 220થી વધુ આતંકવાદીઓ અને હિઝબુલ્લા આતંકવાદી સંગઠનના ખતરારૂપ કમાન્ડરોને ખતમ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે બેરૂતના દૈયેમાં હુમલામાં વાયુસેનાએ હિઝબુલ્લા આતંકવાદી સંગઠનમાં રાદવાન ફોર્સ યુનિટના કમાન્ડરને ખતમ કરી દીધો છે. આજે સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં નરમાઈ જોવા મળી હતી. સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77,845 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 4 પોઈન્ટ ઘટીને 24,327 પર બંધ થયો હતો. જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જ વધારા સાથે બંધ થયું હતું. મિડકેપ 100 1.1% અને સ્મોલ કેપ 100 0.9% વધ્યો હતો. સેન્સેક્સ પેકમાં 30માંથી 19 કંપનીઓના શેરમાં નુકસાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના નજીકના સાથી ચંદ્રનાથ રથની હત્યામાં રાજ્ય પોલીસે 3ની ધરપકડ કરી છે. પોલીસે 7 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT ની પણ રચના કરી છે. તે CID ના IG ની દેખરેખ હેઠળ તપાસ કરશે. દરમિયાન પોલીસે હત્યા કેસમાં સિલિગુડીના એક રહેવાસીને કસ્ટડીમાં લીધો અને તેની તપાસ કરી. ગઈકાલે રાત્રે ચંદ્રનાથ રથની હત્યા કરનારા હુમલાખોરો દ્વારા તેની કારની નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. લગભગ 3 કલાકની તપાસ બાદ પોલીસે તેને વધુ તપાસમાં સહકાર અને મદદ કરવાની ખાતરી સાથે છોડી દીધો. તીરંદાજીમાં ભારતીય મહિલા રિકર્વ ટીમે આજે ચીનના સાંઘાઈ ખાતે સેમીફાઇનલમાં રેકોર્ડ સર્જી 10 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયા પર શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપ સ્ટેજ 2માં દેશનો પહેલો મેડલ જીત્યો. અનુભવી દીપિકા કુમારી, અંકિતા ભક્ત અને કિશોર કુમકુમ મોહડની મહિલા ટીમે દક્ષિણ કોરિયાની ટીમને 5-1થી હરાવીને બીજા ક્રમાંકિત ચીન સામે ગોલ્ડ મેડલ મુકાબલો કર્યો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું કે ભારતનું રમતગમત ભવિષ્ય રમતવીરો, ફેડરેશનો અને સરકારો વચ્ચે મજબૂત સંકલન પર આધાર રાખે છે. તેમણે નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન કોન્ક્લેવ 2026 સંબોધતા આ વાત કહી હતી. ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે આ કોન્ક્લેવ કોમનવેલ્થ ગેમ્સ 2026, એશિયન ગેમ્સ 2026 અને સમર ઓલિમ્પિક્સ 2028 સહિત આગામી વૈશ્વિક રમતગમત કાર્યક્રમો માટે ભારતની તૈયારી તરફ એક સંકલિત પગલું છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર આજે જનગણના ભવન નવી દિલ્હીથી 6 જાગરૂકતા વેનને લીલી ઝંડી બતાવી રવાના કરી. આ પહેલ વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા અંગે, એટલે કે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ માટે દિલ્હી NCTમાં જાહેર આઉટરીચ અભિયાનનો એક ભાગ છે. IPL ક્રિકેટમાં આજે લખનૌમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ RCBએ લખનૌ સુપર જાયન્ટ્સ LSG વચ્ચે મેચ રમાઈ રહી છે. RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સના 3 ઓવરમાં 0 વિકેટે 27 રન થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓપરેશન સિંધુને 1 વર્ષ પૂર્ણ, ભારતે કહ્યું. ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનને પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ મળ્યો. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશના સૈન્યની કામગીરીને બિરદાવી. તમિલનાડુના રાજ્યપાલે TVK પ્રમુખ સી જોસેફ વિજયને
સરકાર બના

બનાવવા માટે જરૂરી બહુમતી સમર્થન ન હોવાનું જણાવ્યું. વિયેતનામના રાષ્ટ્રપતિ મુંબઈમાં બિઝનેસ ફોરમને સંબોધતા કહ્યું કે ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક. ઇઝરાયેલે લેબનોનમાં ઇરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આરસીબીએ ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સને બેટિંગ સોંપ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, સંગીતના સુમધુર કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના અનેક રાગોમાં એક એવો રાગ છે, રાગ યમન, જે સાંજનો અત્યંત મધુર અને શાંત રાગ માનવામાં આવે છે. તો આજના સુરમાધુરી કાર્યક્રમમાં આપ માણશો રાગ યમન પર આધારિત કેટલાક ફિલ્મી ગીતો. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મુકેશના સ્વરમાં સરસ્વતી ચંદ્ર ફિલ્મનું આ ગીત.

હમણાં માણી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં અનપઢ ફિલ્મનું આ ગીત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરમાધુરીમાં રાગ યમન પર આધારિત કેટલાક ફિલ્મી ગીતો. કાર્યક્રમમાં હવે સાંભળી મોહમ્મદ રફીના સ્વરમાં ચિત્રલેખા ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, હમણાં આપ માણી રહ્યા હતા સુરમાધુરી કાર્યક્રમમાં રાગ યમન પર આધારિત હિન્દી ફિલ્મોના ગીતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળશો ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો રેડક્રોસ દિવસની પૂર્વ સંધ્યા પર સંદેશ.
1: વસુધૈવ કુટુંબકમ ભારતીય સંસ્કૃતિ હમે સિખાતી હૈ કે યહ સૃષ્ટિ એક પરિવાર હૈ. સેવા, કરુણા ઔર પરોપકાર હમારે જીવન કે મૂળ સંસ્કાર હૈ. રેડક્રોસ સંસ્થા ઇન્હી માનવીય મૂલ્યો કા વ્યવહારિક સ્વરૂપ હૈ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કી ગુજરાત શાખા કે અધ્યક્ષ કે રૂપ મેં વિશ્વ રેડક્રોસ ઓર રેડ ક્રિસેન્ટ દિવસ કી પૂર્વ સંધ્યા પર ગુજરાત કી જનતા કો સંબોધિત કરતે હુએ મુઝે અત્યંત પ્રસન્નતા હૈ. 8 મઈ રેડક્રોસ આંદોલન કે સંસ્થાપક જીન હેનરી ડ્યુનેન્ટ કા જન્મદિવસ હૈ ઔર ઇસે પૂરે વિશ્વમાં રેડક્રોસ ઓર રેડ ક્રિસેન્ટ દિવસ કે રૂપમાં મનાયા જાતા હૈ. યુનિટી ઇન હ્યુમેનિટી અર્થાત માનવતા મેં એકતા રેડક્રોસ કી ઇસ વર્ષ કી યહ થીમ હૈ. યહ અત્યંત પ્રાસંગિક હૈ ચૂંકિ આજ વિશ્વ અનેક ચુનૌતીઓ સે ગુજર રહા હૈ. પ્રાકૃતિક આપદાએ, મહામારિયાં, સંઘર્ષ ઔર સામાજિક અસમાનતાએ. એસે સમય મેં યહ વિષય હમે યાદ દિલાતા હૈ કે હમ પહેલે માનવ હૈ. જબ માનવતા એકજુટ હોતી હૈ તબ હર સંકટ કા સામના સંભવ હો જાતા હૈ. રેડક્રોસ કે સ્વયંસેવક ઇસ ભાવના કે સચ્ચે વાહક હૈ. વહ બિના કિસી ભેદભાવ કે નિસ્વાર્થ ભાવ સે સેવા કરતે હૈ. હર પીડિત વ્યક્તિ કી સહાયતા કરના ઉનકા ધર્મ હૈ. મુઝે ગર્વ હૈ કે ગુજરાત રેડક્રોસ નિરંતર સેવા કે ક્ષેત્ર મેં નય આયામ સ્થાપિત કર રહા હૈ. હમારે લીએ ગૌરવ કી બાત હૈ કે સ્વૈચ્છિક રક્તદાન કે ક્ષેત્ર મેં ગુજરાત સમગ્ર ભારત મેં અગ્રણી હૈ. હર વર્ષ 2 લાખ સે અધિક યુનિટ રક્ત એકત્રિત કરના અપને આપ મેં સેવા કા એક મહાન ઉદાહરણ હૈ. થેલેસીમિયા ઔર સિકલ સેલ જૈસી ગંભીર બીમારીઓ કી રોકથામ કે લીએ કિયે જા રહે પ્રયાસ અત્યંત સરાહનીય હૈ. આપદા પ્રબંધ કે ક્ષેત્ર મેં 30,000 સે અધિક પ્રશિક્ષિત સ્વયંસેવકો કી તૈયારી સમાજ કે પ્રતિ સંગઠન કી પ્રતિબદ્ધતા કો દર્શાતી હૈ. પ્રાથમિક ઉપચાર ઔર CPR પ્રશિક્ષણ કે માધ્યમ સે આમ નાગરિકો કો જીવન રક્ષક કૌશલ સિખાના ભી અત્યંત મહત્વપૂર્ણ કાર્ય હૈ. રેડક્રોસ દ્વારા સંચાલિત જન ઔષધિ કેન્દ્ર, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી સેવાએ, ફિજિયોથેરેપી કેન્દ્ર, કૃત્રિમ અંગ સેવાએ ઔર કેન્સર સ્ક્રીનિંગ જૈસી સુવિધાએ સમાજ કે અંતિમ વ્યક્તિ તક સ્વાસ્થ્ય સેવાએ પહોંચાને કા ઉત્કૃષ્ટ પ્રયાસ હૈ. રેડક્રોસ દ્વારા જલધારા પ્રકલ્પ ભી અત્યંત પ્રેરણાદાયી હૈ. ભીષણ ગરમી મેં પ્યાસે લોકો કો પાણી ઉપલબ્ધ કરવાના કેવલ સેવા હી નહીં બલ્કિ સચ્ચી માનવતા હૈ. યહ ભારતીય સંસ્કારો કા પ્રત્યક્ષ ઉદાહરણ હૈ. મેરા દૃઢ વિશ્વાસ હૈ કે રેડક્રોસ કે સભી સદસ્ય ઔર સ્વયંસેવક ઇસી પ્રકાર સમર્પણ, નિષ્ઠા ઔર સેવા ભાવના કે સાથ સમાજ કી સેવા કરતે રહેંગે. મેં ગુજરાત કી જનતા સે ભી આગ્રહ કરતા હું કી વો અધિક સે અધિક સંખ્યા મેં રેડક્રોસ સે જુડે, રક્તદાન એવમ અન્ય સેવા પ્રકલ્પો સે જુડે ઔર ઇન પુણ્ય કાર્યો મેં સહભાગી બને. આઈએ હમ સબ મિલકર

0: मानवता में एकता के संदेश को अपने जीवन में उतारें और एक संवेदनशील, समृद्ध और सशक्त समाज का निर्माण करें। जय हिंद।
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો રેડક્રોસ દિવસની પૂર્વ સંધ્યા પર સંદેશ. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ ભૂપિન્દર સિંઘ અને સાથીઓના સ્વરમાં હરિન્દર દવેની આ રચના.

હમણાં આપ માણી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 સમાચાર સંધ્યા અને 9 વાગે ન્યૂઝ એટ 9 અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપનું હું હર્ષલ પંડ્યા સ્વાગત કરું છું. આ અંકમાં પણ આકાશવાણી સમાચાર વિભાગ આપની સમક્ષ લઈને આવ્યો છે એક નવો જ વિષય, એક એવો વિષય જેની મારે તમારે આપણે સૌએ જાણકારી મેળવવી જરૂરી છે. આજનો વિષય છે સર્વાઇકલ કેન્સર અંગે શું તકેદારી રાખીશું. આજના માહિતીપ્રદ અને સજાગ રહેવાના વિષય સાથે આપણી સાથે માહિતી આપવા ઉપસ્થિત છે અમદાવાદ મહાનગરપાલિકાના ડૉક્ટર પ્રવીણ પટેલ. તેઓ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે ડૉક્ટર કિન્નરીબેન મહેતા રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે અમદાવાદ મહાનગરપાલિકામાં સેવાઓ આપી રહ્યા છે. આ બંને તજજ્ઞોનું આકાશવાણીમાં સ્વાગત છે. શ્રોતા મિત્રો, આજથી 14 થી 15 વર્ષની કિશોરીઓના રસીકરણનો ત્રીજો અને અંતિમ તબક્કો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આરંભાયો છે. અગાઉ 2 તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે, ત્યારે ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ અને ડૉક્ટર કિન્નરીબેન મહેતા પાસેથી આપણે સર્વાઇકલ કેન્સરના લક્ષણો, તેનો ઉપચાર અને તેની સામે સાવચેતીના પગલાંની વિગતો મેળવીએ. ડૉક્ટર પ્રવીણભાઈ, આપનું આકાશવાણીના વિશેષ કાર્યક્રમમાં સ્વાગત છે. શરૂઆત આપણે એ રીતે કરીએ કે આ સર્વાઇકલ કેન્સર અંગેની જાગૃતિ અને કિશોરીઓને આ રોગથી રક્ષણ આપતા શરૂ થયેલા આ જે અભિયાન છે એ બદલ મહાનગરપાલિકાને એક તો અભિનંદન પાઠવીએ છીએ. આ અભિયાનની જરૂરિયાત શું પડી અને કેટલા તબક્કા આ અભિયાનના પૂર્ણ કરવામાં આવે છે?
1: હર્ષલભાઈ પંડ્યા સાહેબે જે રીતે વાત કરી, તો શ્રોતા મિત્રો, હું તમને જણાવી દઉં કે અત્યારે હાલમાં આપણે ભારતમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સરનો ચિંતાજનક વધારો થયેલો છે. અને ભારતની મહિલાઓમાં થતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર એક એવું છે કે જે બીજા નંબરનું સ્થાન ધરાવે છે અને સૌથી વધારે કેસીસ આના સર્વાઇકલ કેન્સરને આપણને મળી રહ્યા છે. આપણે અંદાજિત જોવા જઈએ તો ભારતમાં 1 લાખ મહિલાઓએ 11.6 મહિલાઓને આ કેન્સર થવાની શક્યતા રહેલી છે. અને તેનાથી પણ ચિંતાજનક વસ્તુ એ છે કે આ 11.6 મહિલાઓમાંથી 50% મહિલાઓ એટલે કે કરીબ 5.1 મહિલાઓના મૃત્યુ થયેલા છે, જે આપણા માટે બહુ ચિંતાનો વિષય છે. તો આ અનુસંધાને આપણે જોઈએ તો 2022માં 79,103 ભારતમાં નવા સર્વાઇકલ કેન્સરના કેસ નોંધાયા હતા, જેમાંથી 34,805 મહિલાઓના મૃત્યુ થયા. આ ચિંતાનો વિષય કરીને ભારત સરકાર દ્વારા આપના માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા આ સર્વાઇકલ રસી કેન્સર માટે અટકાવવા માટેનું જે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આપના માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ આનું અમદાવાદ કોર્પોરેશનના 16 સિવિલ હોસ્પિટલ ખાતે અભિયાનનો આરંભ કરાવ્યો હતો. આ કેન્સર એક એવું છે કે જેમાં હ્યુમન પેપિલોમા નામનો વાયરસ જવાબદાર છે અને આ વાયરસ થકી જ આ કેન્સર થતું હોય છે. એટલે આપણા માટે પણ આ આંકડા જોતાં પણ ચિંતાજનક છે અને એના અનુસંધાને આપણે આ રસી આપવાનું વિચાર્યું, ભારત સરકારે વિચાર્યું અને ગુજરાત સરકારે પણ આનો અમલ કર્યો અને અનુસંધાને આપણે અમદાવાદ કોર્પોરેશનમાં પણ આનું અભિયાન આપણે 28 ફેબ્રુઆરી 2026થી લઈને આપણે 31 મે 2026 સુધી આ કરવાના છે, જેમાં આપણે કરીબ 2 મહિના પૂર્ણ થયા છે. આપણા પાસે આ છેલ્લો મહિનો બાકી છે. તો જે વ્યક્તિઓને આ રસી મૂકાવાની કે જે કિશોરી આપણી લાભાર્થી છે કે જેને 14 વર્ષ પૂર્ણ કરેલા છે અને 15 વર્ષ પૂર્ણ કરવાના બાકી હોય, તેવી તમામ કિશોરીઓએ આપણા નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આ રસી મૂકાવી જોઈએ અને કેન્સર સામે પૂરેપૂરું રક્ષણ મેળવવું જોઈએ.
0: કિન્નરબેન, સર્વાઇકલ કેન્સરમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને સર્વાઇકલ કેન્સર જે રીતે થઈ રહ્યું છે તે કિશોરીઓમાંથી જ એનો અટકાવવા માટેના આપણે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે, તો આપણા દેશમાં આપણા રાજ્યમાં એનો જે સિનારિયો છે એ સિનારિયો શું છે?
2: પહેલાં તો આપણે વાત કરીએ કે કેન્સર એટલે એમાં આ એક જે સર્વાઇકલ કેન્સર જે છે કે જે હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે, એક એવું કેન્સર છે કે જેને માટે રસી ઉપલબ્ધ છે એટલે જે અટકાવી શકાય એવું છે. તો આ પ્રકાર જે છે એમાં 2 પ્રકારના વાયરસ છે, HPV 16 અને 18, એટલે એનું પ્રમાણ એ લગભગ 83% જેટલું ઊંચું હોય છે અને એને કારણે એને આ રસી આપવાથી આ સામે આપણને રક્ષણ મળી શકે છે.
0: પ્રવીણભાઈ, કિન્નરીબેને આપણા વિશ્વની, ગુજરાતની અને દેશની

0: જે સ્થિતિ છે આપની સમક્ષ મૂકી, એમણે કેટલાક પ્રિવેન્શનના કારણો પણ કહ્યા. તો પ્રવીણભાઈ, આ જે સર્વાઇકલ કેન્સર છે, એ સર્વાઇકલ કેન્સરનું સૌથી વધુ જોખમ કોને રહે છે?
1: જોખમ તો આપણે જોવા જઈએ તો તમામ મહિલાઓને જોખમ રહી શકે. 9 વર્ષથી લઈને આપણે 45 કે 50-55 વર્ષની ઉંમરમાં કેન્સર થવા જોવા મળે છે ઘણા કેસીસ. પરંતુ જો આપણે આનું રક્ષણ મેળવવું હોય તો આપણે 9 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની દીકરીઓને જો આપણે આ રસી આપીએ તો આ રસી આપવાથી જે કિશોરીઓ છે એમને કેન્સર થવાની 90% શક્યતા ઘટી જાય છે. એટલે આપણે કહેવા જઈએ તો આ રસી એકદમ અસરકારક છે અને સુરક્ષિત છે. માટે જો અત્યારથી જ રસી મુકાવી દેવામાં આવે તો એને ભવિષ્યમાં થવાના સર્વાઇકલ કેન્સર કે જે હ્યુમન પેપિલોમા ચેપનો વાયરસના ચેપ લાગવાથી થતું હોય છે એ આપણે અત્યારથી જ અટકાવી શકીએ. એટલે તમામ વાલીઓને મારી ખાસ અરજ છે કે આ વેક્સિન મુકાવીને પોતાની દીકરીઓને સર્વાઇકલ કેન્સર થતા અટકાવવા માટે આપણે પ્રયત્નો કરીએ.
0: પ્રવીણભાઈ, આપે બહુ સારી વાત કરી. હવે મુખ્ય વસ્તુ એ આવે છે, કિન્નરીબેન, એના જે સર્વાઇકલ કેન્સરના પ્રાથમિક લક્ષણો શું છે?
2: જે એમાં સૌથી પ્રાથમિક લક્ષણમાં એક તો પેઢામાં દુખાવો થાય, વજનમાં ઘટાડો થાય, અશક્તિ વર્તાય અને 2 માસિક વચ્ચેના ગાળામાં લોહી પડે, એ મોટામાં મોટું એ એક છે. કે ઘણીવાર શું હોય, ઘણીવાર બહેનો એને નિગ્લેક્ટ કરતી હોય કે કંઈ વચ્ચે વચ્ચે આવ્યું, પણ વચ્ચે વચ્ચે માસિક આવવું એ એક કેન્સરનું એક લક્ષણ હોઈ શકે કે જેને માટે જાગૃતિ લાવવી આપણે માટે ખાસ જરૂરી છે. અને નહીંતર પછી ઘણીવાર બહેનોમાં સફેદ પાણી જેવું દુર્ગંધ મારતું પાણી હોય કે જેને શરીર ધોવાય છે એવું બહેનોમાં સામાન્ય રીતે પ્રચલિત થતું હોય છે. તો આ બધા જો લક્ષણ હોય તો એને માટે બહેનોએ જાગૃત થવાની જરૂર છે.
0: સૌથી મોટો વિષય તો એ આવે છે કે આ પ્રાથમિક લક્ષણોની આપણને માહિતી મળી, હવે એને જોખમનું નિવારણ કિન્નરીબેન એને કેવી રીતે લાવી શકાય?
2: જો કેન્સરનું કોઈ પણ એ નિદાન એ પહેલું અગત્યનું છે. એટલે પહેલી વસ્તુ કે અર્લી ડાયગ્નોસિસ જેને આપણે કહીએ ને, ત્વરિત નિદાન, એટલે પહેલાં તો જાગૃતિ લાવવી પડે. એટલે એને માટેની આ જે આપણે કહ્યું એટલે બહેનોને માટેમાં જાગૃતિ લાવવી કે વચ્ચે વચ્ચે પાણી પડે છે, વચ્ચે વચ્ચે માસિક જાય છે, તો એને સામાન્ય ન ગણતા એને માટે કંઈક ગંભીર છે અને તરત આપણે એને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, એ પહેલી વસ્તુ છે. ડૉક્ટર પાસે જાય પછી તપાસ કરાવે અને એમાં ઘણા એમાં હોય, ઘણીવાર આપણે એક સાંભળ્યું હોય છે કે બાયોપ્સી કરવામાં આવે, તો બાયોપ્સી કરે, એ સિવાય જે પાણીનું જે છે એનો ટેસ્ટ કરે, તો એના ઉપરથી ખબર પડે અને પછી જુદી જુદી કયા સ્ટેજમાં છે તે રીતે એની સારવાર થતી હોય છે. જો શરૂઆતનો સ્ટેજ હોય તો એ જલ્દીથી માત્ર કીમો અથવા તો સર્જિકલ ત્યાંથી પતે, જો વધારે આગળ હોય એડવાન્સ થયેલું હોય તો એ પ્રમાણે, પણ એ પછી બધો મેડિકલ વિષય થઈ જશે.
0: કિન્નરબેન, આપણે બહુ જ વિસ્તૃત માહિતી આપી, તો હવે જ્યારે એનું નિદાન થાય છે તો કિન્નરીબેન એના અમુક અમુક સ્ટેજ હશે, તો એ સ્ટેજ કેટલા છે અને એની જે ઉપચાર છે, એની જે સારવાર છે, એ સારવાર કઈ કઈ હોઈ શકે?
2: એટલે કેન્સરનું કહ્યું, જે કહ્યું કે પહેલાં કઈ સ્ટેજમાં થયું છે, એમાં જો 0 અને સ્ટેજ 1 એ રીતનું હોય તો એમાં શું હોય કે જ્યાં એનો સ્પ્રેડ એટલે જે એનો ફેલાવો દૂર સુધી ન થયો હોય, કારણ કે આ 2 રીતે ફેલાવો થાય, એક બ્લડ એટલે લોહી દ્વારા અને એક લિમ્ફ નોડ દ્વારા. એટલે લિમ્ફ નોડ દ્વારા જેનો ફેલાવો થયેલો હોય તો એ દૂર સુધી ગયેલો હોય, જો ત્યાં સુધી ન ગયું હોય અને લોકેલાઇઝ એટલે ત્યાં સુધીનું જ હોય તો આપણે એને સર્જિકલ એટલે તે ઓપરેશન સાથે થાય, એની સાથે સાથે જો દૂર સુધી થયેલો હોય તો આપણે જેને કહીએ છીએ રેડિયોથેરાપી એ આપવામાં આવે અને પછી છેલ્લે કીમોથેરાપી. પણ એ કયા સ્ટેજે પકડાયું છે એ આપણે બાયોપ્સી અને એ સિવાય અત્યારે તો ઘણા થાય, સોનોગ્રાફી કરવામાં આવે, MRI કરવામાં આવે, તો કયા સ્ટેજનું છે, ક્યાં સુધી પહોંચેલું છે અને લિમ્ફ નોડ્સ ને બધું કેટલું એમાં ઇન્વોલ્વ થયેલું છે, એના ઉપરથી આપણે એની ટ્રીટમેન્ટની લાઇન નક્કી કરવામાં આવે છે.
0: બહુ વિસ્તૃત માહિતી આપી ડૉક્ટર કિન્નરીબેન. હવે પ્રવીણભાઈ, એક મુદ્દો એ પણ ઊભો થાય છે કે કોઈ પણ રસી લેવામાં આવે છે તો રસીની આડઅસરોની વધારે ચર્ચા થતી હોય, કેટલાક લોકોને એવું લાગતું હોય છે કે આ રસી લેવાથી આડઅસરો થશે, આની રસી લેવાથી બીજા રોગો પણ થઈ શકશે, તો આ જે રસી છે સર્વાઇકલ કેન્સરની પ્રિવેન્શનની જે રસી છે, તો એ રસીની કોઈ આડઅસર ખરી?
1: હા, તમે હર્ષલ પંડ્યા સાહેબ સારો પ્રશ્ન કર્યો. દરેક જે રીતે આપણે દવા લઈએ છીએ કે વેક્સિન લઈએ છીએ કે દરેક માણસની પ્રકૃતિ જુદી જુદી હોય. સામાન્ય વેક્સિન લઈએ કે દવા લઈએ ત્યારે પણ આડઅસરો થતી હોય, એમ આ વેક્સિનમાં પણ આડઅસરો જોવા મળે છે. પણ એ આડઅસરો કોઈ ગંભીર પ્રકારની નથી. આની આડઅસરોમાં જોવા જઈએ તો એક સામાન્ય તાવ

0: આવવો. પણ અમે અમારા અનુભવથી જોયું છે કે આટલા વેક્સિનના ડોઝ અમે અમદાવાદ કોર્પોરેશનમાં લગભગ 22,813 કિશોરીઓને આજ સુધી આપી ચૂક્યા છે, તો સામાન્ય તાવ પણ નથી આવ્યો. કોઈક વખત ઇન્જેક્શન આપવાની જગ્યાએ સામાન્ય સોજો પણ આવી જતો હોય છે કે લાલાશ થતી હોય, કોઈક વખત અશક્તિ જેવું વર્તાય છે. બાકી આના સિવાયની કોઈ ગંભીર આડઅસર અમને આટલા ડોઝ આપવા છતાં પણ જોવા મળે નથી. એટલે આ રસી આપણે કહી શકીએ કે સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે.
1: પ્રવીણભાઈ, એક મુદ્દો બહુ મહત્વનો છે કે આપણે જ્યારે રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે કોને આ રસી ન લેવી જોઈએ એ જાણવું પણ બહુ જ જરૂરી છે. તો પ્રવીણભાઈ, કોને કોને આ રસી ન લેવી જોઈએ?
0: હા, ખૂબ સરસ પ્રશ્ન છે. શ્રોતા મિત્રો, હું તમને જણાવી દઉં કે આપણે જે આ અભિયાન ચલાવી રહ્યા છીએ એમાં બધા વ્યક્તિઓને આપણે રસી આપી શકતા નથી, પણ નીચેના જણાવેલા વ્યક્તિઓ આ રસી નહીં લઈ શકે. તો વર્તમાન આ રસી કે અભિયાનમાં જો ગર્ભાવસ્થા હોય તો આ વ્યક્તિ રસી નહીં લઈ શકે. બીજું કે તમે અગાઉ જો આ રસી પ્રાઇવેટ હોસ્પિટલમાંથી કે કોઈ એનજીઓ સંસ્થા દ્વારા લીધેલી હોય તો તમે આ રસી ફરીથી નહીં લઈ શકો. કોઈ તમને રિએક્શન કે એલર્જીક પ્રક્રિયા કે જે એલર્જી આપણે થતી હોય દવાની કે કોઈ આડઅસર, તો તમે આ વ્યક્તિ રસી નહીં લઈ શકે. ચોથી વ્યક્તિ હું જણાવું તો જે ગંભીર બીમારી હોય તો કોઈ મધ્યમ બીમારી હોય તો એ વ્યક્તિ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ના થાય ત્યાં સુધી આપણે આવી વ્યક્તિઓને આ રસીમાં લઈ શકતા નથી. પ્લસ ચોથું કે જે ભારત સરકારે આપણને ગાઈડલાઈન આપી છે કે 14 વર્ષ કરતા વધુ ઉંમર અને 15 વર્ષ કરતા નાની ઉંમરની કિશોરીઓ સિવાય અત્યારે આપણે કોઈ વ્યક્તિને આ રસી આપીશું નહીં, કારણ કે જનરલી આપણે 9 થી 15 વર્ષ સુધી આ રસી આપી શકતા હોય છે.
1: પ્રવીણ, આપે અત્યંત વિસ્તૃત માહિતી આપી અને અત્યંત મહત્વની પણ માહિતી આપી. કિન્નરીબેન, હવે મુખ્ય જે સર્વાઇકલ કેન્સરનું નિદાન થાય અને જ્યારે દર્દી એ સ્ટેજમાંથી પસાર થતો હોય તો એનો આપણે મેડિકલની દ્રષ્ટિએ અથવા દવા આપી અને તમે જે જુદા જુદા સ્ટેજ પ્રમાણે સારવાર આપવાની વાત કરી, પરંતુ મુખ્ય મુદ્દો આવે છે એ સતત ઘરમાં રહેતો હોય છે. તો ઘરમાં જે પરિવારના સભ્યો છે એ પરિવારના સભ્યો તરફથી એ કેવા વ્યવહારની આશા રાખે અથવા કેવા વ્યવહારને કારણે એમાં સર્વાઇકલ કેન્સરમાંથી ઉગરવાના ચાન્સીસ વધારે હોય છે?
2: પહેલાં તો આપણા સમાજમાં એક શું છે કે એવું કહેવાય કે કેન્સર એટલે કેન્સર, એટલે એ વસ્તુ કે એવું હવે આ વિજ્ઞાનની શોધ પછી અને મેડિકલ સાયન્સની શોધ પછી એવું રહ્યું નથી. તો હંમેશા જે પરિવારનું સાનિધ્ય જેને કહે ને હુંફ, એ હંમેશા એને દર્દીને પરિવાર તરફથી જ મળે અને એક પોઝિટિવ એને જો એને આપવામાં આવે કે એમાં કશું છે નહીં. અને એવા જે અત્યારના પહેલાંના કરતાં ઘણા આંકડાઓ પણ એમાં ઘણા એ ઓછા થયેલા છે. અને શરૂઆતની સ્ટેજમાં જો નિદાન થયેલું હોય તો આરામથી 20 વર્ષ 25 વર્ષ સુધી પણ માણસ એ સારી રીતે જીવન જીવી શકે એવા દાખલાઓ પણ ઉપલબ્ધ છે. એટલે પોઝિટિવ વે ટુ ધ લાઈફ એવું આપણે રાખીએ તો હંમેશા કોઈ પણ હિલિંગમાં વધારે ફાયદો થતો હોય છે.
1: શ્રોતા મિત્રો, કેન્સરમાં પણ એવું જ છે કે પોઝિટિવ એપ્રોચ અથવા સકારાત્મક વિચારસરણી દર્દીને વહેલા સાજા કરી શકે છે. પ્રવીણભાઈ, આ સર્વાઇકલ કેન્સરનું વાહક જે છે એ વાહક શું છે?
0: સર્વાઇકલ કેન્સરમાં વાહકમાં તો આપણે જે રીતે મેં આગળ ચર્ચા કરી તો સર્વાઇકલ કેન્સર થવા માટે જવાબદાર હ્યુમન પેપિલોમા નામનો વાયરસ છે. અને આ વાયરસનો જો વારંવાર ચેપ દીકરીઓમાં લાગે અને દીકરીઓ આવતા ભવિષ્યમાં માતાઓ બનવાની છે, એટલે જ્યારે જ્યારે એમના શારીરિક સંબંધો બંધાય અને વારંવાર જો આ ચેપ લાગે તો ચેપ લાગવાથી આ કેન્સરમાં પરિવર્તિત થતું હોય છે. તો આને અટકાવવા માટે જ આ ભારત સરકારે બહુ ગંભીર વિચાર કર્યો અને જો દીકરીઓને જ આપણા આ સ્ટેજમાં સર્વાઇકલ કેન્સરની હ્યુમન પેપિલોમાવાયરસનો ચેપ સામે રક્ષણ આપવા માટે કે જેને HPV વેક્સિન એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન નામ આપવામાં આવ્યું છે, જો અપાવી દઈએ તો આ ચેપથી આપણે બચાવી શકીએ અને આપણી દીકરીને ભવિષ્યમાં કેન્સર થતું જે જોખમ છે એને પણ આપણે અટકાવી શકીએ અને એક તંદુરસ્ત સમાજનું આપણે નિર્માણ કરી શકીએ.
1: ભાઈ, ખૂબ સારી વાત કરી આપને. હવે બંને તજજ્ઞ પાસેથી હું એક ખાસ શ્રોતા મિત્રો આપની જાણકારી માટે એક એમના પાસેથી પણ જાણકારી આપણે મેળવી લઈએ કે આ સર્વાઇકલ કેન્સરનું જે પ્રિવેન્શન છે એને અટકાવવા માટે આપણે કયા કયા પગલાં લઈ શકીએ. આપણે બહુ પ્રાચીન ઉક્તિ છે ચેતતા નર સદા સુખી, તો આ સર્વાઇકલ કેન્સર ના થાય એના માટે આપણે કયા કયા જે છે પગલાં લઈ શકીએ?
0: હર્ષદભાઈ, તમે ખૂબ સરસ વાત કરી. આપણે તમે જે પગલાંની વાત કરી કે ભાઈ, અને આ એક એવું કેન્સર છે કે જેના વાયરસથી થતું કેન્સર છે અને એના માટે આ એક રસી શોધાય છે, તેને અટકાવવા માટેનો એક કુદરતી આપણને ઉપચાર મળ્યો છે કે જેના સામે એક આપણે બ્રહ્માસ્ત્ર ગણીએ તો આ HPV વાયરસ માટેની જે વેક્સિન શોધાઈ છે. અને જો આ વેક્સિન આપણે અપાવી દઈએ હર્ષલભાઈ તો ભવિષ્યમાં આપણી દીકરીઓને જે 90% કેન્સર થવાના ચાન્સીસ તે આપણે બચાવી શકીએ છીએ.
1: આ સંદેશ બદલ આપનો ઘણો ઘણો આભાર. તો શ્રોતા મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે સર્વાઇકલ કેન્સર અંગેની પ્રાથમિક લક્ષણો, સારવાર, સાવચેતીના પગલાં સહિતની છણાવટ સાથે માહિતી મેળવી અમદાવાદ મહાનગરપાલિકાના તબીબ ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ અને ડૉક્ટર

0: કિન્નરીબેન મહેતાએ આ અંગે વિસ્તૃત જાણકારી આપી. આ બંનેનો હું આભાર વ્યક્ત કરું છું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત આ સાથે આ કાર્યક્રમ અહીં પૂર્ણ થયો. નવા વિષય અને નવા વ્યક્તિત્વ સાથે ફરી આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો, હવે સાંભળીએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર.